સાંભળી રહ્યા હતા કાલિદાસની આ રચનાને જગમલ બારોટના સ્વરમાં. આવો સાંભળીએ કાલિદાસ ચુડાસમાના સ્વરને ત્રિકમ સાહેબની આ રચનામાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શરદ અંતાણીના સ્વરમાં જેસલનીયા રચનાને. આવો સાંભળીએ સુમન કલ્યાણપુરના સ્વરમાં મીરાબાઈની આ રચના.

આપ સાંભળી રહ્યા છો નાથાલાલ ચોરસિયાની આ રચના. નાથાલાલ ચોરસિયાના સ્વરમાં આ પ્રાચીન રચના.

આવું સાંભળીએ. બાલકદાસ કાપડી અને અમરદાસ ખારવાવાલાના સ્વરમાં

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરશો? પ્રસ્તુતિ ડોક્ટર માફ કરશો પ્રસ્તુતિ સીડી કરમસિયાણી.

0: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. કૃષિ માહિતીમાં આજના વિષયની વાત કરીએ તો કૃષિ માહિતીમાં આજે આપણે જોઈશું વરસાદનું વહી જતું પાણી રોકીને જળસંચય કેવી રીતે કરવો. તો મિત્રો, જળસંચય એટલે કે વરસાદના પાણીનો જુદી જુદી પદ્ધતિઓથી સંગ્રહ કરવો અથવા તો જમીનમાં ઉતારવું, સામાન્ય રીતે તેને જળસંચય કહે છે. જળ એ કુદરતી સંપત્તિ છે. આપણે પાણી જળ વિશે ઘણું બધું સાંભળીએ છીએ કે જળ એ જીવન, પાણી વગર જીવન શક્ય નથી. ખેતીમાં વરસાદી પાણીનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થાય, તેનો કઈ રીતે સંગ્રહ કરવો તેની વાત કરીએ તો જળસંચયની જુદી જુદી પદ્ધતિઓની વાત કરીએ તો જળસંચય ઘણી બધી રીતે થઈ શકે છે, જેમાં મુખ્યત્વે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તે નદી ઉપર મોટા ડેમ બાંધવા, જેથી નદીઓનું પાણી આ બંધમાં એકઠું થાય. લોકોની ભાગીદારીથી થતા કામ જેવા કે નદીઓ ઉપર નાના નાના ચેકડેમ બાંધવા, બોરી બંધ બાંધી નદીમાંથી વહી જતું પાણી સંગ્રહ કરી શકાય, નાના નાના તળાવને એકબીજા સાથે કેનાલો દ્વારા જોડી તળાવો ઊંડા કરી શકાય અને તેમાં પાણીનો સંગ્રહ કરી શકાય. તળાવો, ચેકડેમો અને મોટા ડેમો અને નદીઓમાં આવેલ કાંપ માટી કાઢી ઊંડા કરવામાં આવે. આ અભિયાનમાં દરેક ગ્રામજનો તથા ખેડૂતોએ ભાગીદાર બનવું જોઈએ, જેથી પોતાના ગામના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને અંતે ખેડૂતોને લાભ થાય. કૂવા રિચાર્જની પદ્ધતિની વાત કરીએ તો આપણા ખેતર ઉપર જળસંગ્રહની વાત કરીએ તો તેમાં ભૂગર્ભ જળ સંચય દ્વારા કૂવા રિચાર્જ કરી શકાય છે. વરસાદના પાણીને કૂવામાં ઉતારવામાં આવે છે, તેને વેલ રિચાર્જ અથવા કૂવા રિચાર્જિંગ પણ કહેવામાં આવે છે. ઉનાળાનો સમય જ્યારે ખેડૂતો પાસે હોય ત્યારે રિચાર્જ કરવા માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેના માટે આપણા ખેતરની આસપાસનું પાણી જે કૂવાની નજીકથી પસાર થતું હોય તે પાણીને કૂવામાં ઉતારવામાં આવે, જેના માટે તેને સીધે સીધું કૂવામાં ઉતારવા કરતાં કૂવાની નજીક એક કુંડી બનાવવામાં આવે, જે અંદાજિત 8x8x8 ફૂટની હોય છે. આ કુંડીના તળિયેથી 2 ફૂટ ઊંચે કૂવામાં પાણી નાખવા માટે સિમેન્ટનો પાઇપ મૂકવો, ત્યારબાદ કુંડીના તળિયેથી 4 ફૂટ સુધી મોટા પથ્થરો પોલાણ રહે તે રીતે ગોઠવવા, પછી નાના પથ્થરો, કાંકરા અને બરછટ રેતીનો થર કરવો. આમ કરવાથી વરસાદનું ડહોળું અને કચરાવાળું અશુદ્ધ પાણી કુદરતી રીતે ગળાઈને કૂવામાં જશે, જેથી ભવિષ્યમાં કૂવો પુરાવવાનો કે અન્ય કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. ખેતરના છેડે અથવા પડતર જમીનમાં ખેત તલાવડી બનાવીને પણ વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય, જે સંગ્રહિત પાણીને પાકની કટોકટીની અવસ્થાએ પૂરત પિયત તરીકે ઉપયોગ કરી શકાય, તેમજ અમુક ટકા પાણી ભૂગર્ભમાં જતું હોવાથી ભૂગર્ભ સ્તર પણ ઊંચા આવે. પર્કિલેશન વેલ એટલે કે છિદ્રાળુ કૂવા દ્વારા પણ જળસંચય કરી શકાય. જે જગ્યાએ પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાએ પર્કોલેશન વેલ બનાવવામાં આવે તો આ કૂવા મારફતે પાણી ભૂગર્ભમાં ઉતરી જાય અને ભૂગર્ભમાં મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ થાય છે. ખેતરમાં ખેતી કાર્યો દ્વારા કઈ રીતે જળ સંગ્રહ કરી શકાય તેની વાત કરીએ તો જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારીને, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવા માટે બને તેટલા વધુ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો, જેનાથી જમીનનું બંધારણ સુધરે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી શકે. તે સિવાય સમયસર આંતરખેડ કરવાથી નીંદણનું નિયંત્રણ થાય અને જમીન પોચી અને ભરભરી બને. જમીનમાં ભેજ જાળવી રાખવા માટે પાકની બેહાર વચ્ચે ખુલ્લી જમીન ઉપર સેન્દ્રીય કચરો જેવા કે ઘઉંનું કુંવળ, શેરડીની પતરી કે પરાળનું આવરણ કરી શકાય. વરસાદના વહી જતા પાણીને જમીનમાં ઉતારવા માટેની વાત કરીએ તો ઊંડી ખેડ કરવી. જમીનમાં ઊંડી ખેડ કરવાથી જમીનનું ઉપરનું પણ પોચું થાય છે, જેથી જમીનની નિતાર શક્તિ વધે છે. ચાસ ઊંડા અને ખુલ્લા રાખવા, ઉનાળામાં ઊંડા ચાસ નાખવા અને ખુલ્લા રાખવા, જેથી ખુલ્લા ચાસમાં વરસાદ થઈ પાણીનો સંગ્રહ થઈ શકે. ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવાથી વહી જતા વરસાદના પાણી પ્રવાહમાં અવરોધાય છે, જેના હિસાબે જમીનમાં પાણીનું જમણ થાય છે અને થોડા ઘણા અંશે જમીનનું ધોવાણ પણ અટકે છે. ખેતરની ફરતે પાળા બાંધવાથી ખેતરમાંથી વહી જતું પાણી અટકે છે, તેમજ જમીનનું ધોવાણ પણ અટકે છે. તો આ રીતે જો વરસાદના પાણીને આપણી કોઠાસૂઝ દ્વારા સંગ્રહ કરવામાં આવે તો ખેતીમાં ઉપયોગી થાય અને આપણા ભૂગર્ભના પાણીનો જે જથ્થો છે તેમાં પણ વધારો થાય. તો આપણે આ વરસાદના પાણીને વેડફીએ નહીં અને બને એટલું આપણે તેનો સંગ્રહ કરીએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરશો એ અંગે માહિતી. પ્રસ્તુતિ સીડી કરમશિયાણી, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, કલાકાર સુરેશ વાડકર અને ઉત્તરા કેલકરના સ્વરમાં સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કુમુદી મુનશીના સ્વરમાં મીરાબાઈના આ રચનાને. આવું સાંભળીએ સુધા મલ્હોત્રાના સ્વરમાં મીરાબાઈની આ રચનાને.

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય, છે વિશ્વ હેપેટાઇટિસ દિવસ. આયુર્વેદ થકી લીવરની સંભાળ, સંપાદન અને રજૂઆત ડૉક્ટર નિશાંત શુક્લ, પઠન કલ્પના શાહ.
1: આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ છે. હેપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન, નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આ રોગ માટે આયુર્વેદ રક્ષણ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર નિશાંત શુક્લ.
2: આજે આપણે આપણા શરીરના એક એવા સાયલન્ટ યોદ્ધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ રજા લીધા વગર 24 કલાક કામ કરે છે. હું વાત કરું છું આપણા લીવરની. શરીરનું પાવર હાઉસ છે લીવર આપણું. આયુર્વેદ રક્ષણથી રાખીએ તેને સાજું. આપણે સામાન્ય રીતે હૃદય કિડનીની ચિંતા કરીએ છીએ, પણ શરીરના સૌથી મોટી કેમિકલ ફેક્ટરી એટલે કે લીવરને ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. પ્રદૂષિત હવા, કેમિકલયુક્ત ખોરાકો કે દવાઓ લઈએ છીએ, તેમાંથી ઝેરી તત્વોને ફિલ્ટર કરીને લોહીને શુદ્ધ કરવાનું ડિટોક્સિફિકેશન કામ આ લીવર કરે છે. આ જ લીવર પર જ્યારે વાયરસ અથવા તો સોજો આવે છે ત્યારે આપણે તેને હેપેટાઇટિસ નામથી ઓળખીએ છીએ. જો આ સોજો કે હેપેટાઇટિસની સમયસર ઓળખવામાં ના આવે અને ચિકિત્સા કરવામાં ના આવે તો લીવરને કાયમી ધોરણે નુકસાન થતું હોય છે, જેને લીવર સિરોસિસ કહેવામાં આવે છે. તેમજ લીવર કેન્સર પર તેના પરિણામે થઈ શકે છે. લીવરને યકૃત તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા શરીરમાં રંજક પિત્તનું મુખ્ય સ્થાન છે. રંજક પિત્તનું કામ આહારમાંથી લોહી બનાવવાનું છે. જ્યારે આપણી લાઇફસ્ટાઇલમાં અતિશય તીખો તળેલો ખોરાક લેવાની આદતો હોય, માનસિક તાણ વચ્ચે જીવતા હોઈએ, મોડી રાત્રે ખોરાક લેવાની ને મોડી રાત સુધી કામ કરવાની આદત હોય, તેમજ બાહ્ય વાયરસ સંક્રમણને કારણે જે ઇન્જેક્શન અથવા તો બ્લડ ડોનેશન અથવા તો બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે થતું હોય છે, તે પિત્તને દૂષિત કરે છે, ત્યારે લીવરની કાર્યક્ષમતા ઓછી થાય છે. આયુર્વેદની આ સ્થિતિમાં કામલા તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદિક નિદાન પદ્ધતિની સાથે સાથે આધુનિક વિજ્ઞાનમાં જણાવેલા ટેસ્ટ જેમ કે લીવર ફંક્શન ટેસ્ટ અને SGPT SGOTની સાથે રોગીની પરીક્ષા કરી અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ખોરાકમાં ચેન્જીસ અને યોગ્ય દવાઓ જો કરવામાં આવે તો લીવરને પ્રોટેક્ટ કરી શકાય છે. હવે આપણે વાત કરી સૌથી ગંભીર ગણાતા હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી વચ્ચે. આ બંને વાયરસ એટલા સાયલેન્ટ છે કે વર્ષો સુધી શરીરમાં હોવા છતાં કોઈ લક્ષણો દેખાતા નથી. તે લોહીના સંક્રમણ, અસુરક્ષિત સુઈ અથવા તો શારીરિક બોડી ફ્લુઇડ્સ દ્વારા ફેલાય છે. આધુનિક એલોપેથી વિજ્ઞાનમાં આ વાયરસને દબાવવા માટે ખૂબ જ પાવરફુલ એન્ટીવાયરલ દવાઓ ઉપલબ્ધ છે, જે વાયરલ લોડને ઘટાડવા માટે જરૂરી છે, પણ તેની સાથે સાથે તે કોમ્પ્લિકેશન્સ પણ ઘણા ઉત્પન્ન કરી શકતી જોવા મળે છે. અહીં આયુર્વેદની ભૂમિકા એક ક્રાંતિકારી કોથેરાપી તરીકે પુરવાર થાય છે. મિત્રો, એલોપેથી દવાઓ વાયરસ ગુણાકારને અટકાવે છે, પણ લીવર ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું છે. તેના કોષોને રિપેર કરવાનું કામ આયુર્વેદની વનસ્પતિઓ દ્વારા આયુર્વેદની દવાઓથી શક્ય બને છે. જ્યારે દર્દી એલોપેથી દવાની સાથે આયુર્વેદિક કોથેરાપી અપનાવે છે ત્યારે લીવરની રોગ પ્રતિકારક શક્તિ, હેપેટોપ્રોટેક્ટિવ એક્શન અદ્ભુત રીતે વધી જાય છે. આ ડ્યુઅલ એટેકથી દર્દીનું લીવર સિરોસિસ કે કેન્સર તરફ વધતું અટકે છે. આયુર્વેદિક લીવર મેનેજમેન્ટમાં ભોય આંબલી સૌથી મુખ્ય છે. આધુનિક સંશોધનો પણ સ્વીકારે છે કે ભોય આંબલી હેપેટાઇટિસ બી સામે લડવા અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આ સિવાય કુટકી, કાલ્મેક જેવી ઔષધિઓ લીવરની અંદર જામી ગયેલા પિત્ત અને ટોક્સિન્સને તોડીને બહાર કાઢે છે. જ્યારે પુનર્નવા લીવરનો સોજાને ઓછો કરી અને લીવર કોષોને રીજનરેટ કરે છે. વૈદ્યની સલાહ મુજબ આરોગ્યવર્ધિની, પુનર્નવાધિક વાત વગેરે દવાઓ લઈ શકાય, જે લીવર મેટાબોલિઝમને સુધારે છે. પરંતુ સારવાર કરતા બચાવ ઉપયોગી છે અને એ જ સાચો માર્ગ છે. આપણી લાઇફસ્ટાઇલમાં પણ લીવર ફ્રેન્ડલી ફેરફારો કરવા જરૂરી છે. આલ્કોહોલ કે દારૂ એક લીવર માટે ધીમું ઝેર છે, તેને સદંતર બંધ કરવું જોઈએ. ખોરાકમાં પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ, મેંદો અને તેલ મસાલાનો ખોરાક બંધ કરવો જોઈએ. ભારે ખોરાક સાથે ઠંડા પીણા લેવાના બંધ કરવા જોઈએ. તેના બદલે જો આપણે પિત્તશામક ખોરાકોનો ઉપયોગ કરીએ તો તેનાથી લિવરને વધારે સારી રીતે સ્વસ્થ રાખી શકાય છે. તો વાલા મિત્રો, આ વર્લ્ડ હેપેટાઇટિસ ડે પર આપણે સૌ સાથે મળીને એક જાગૃત નાગરિક તરીકે સંકલ્પ કરીએ, આપણા આ સાયલન્ટ હીરો લિવરની રક્ષા કરીએ. આધુનિક ચિકિત્સા પદ્ધતિ સાથે આપણે પરંપરાગત આયુર્વેદ વિદ્યાનો સમન્વય કરી હેપેટાઇટિસને જડમૂળમાંથી માત કરીએ.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, જેનો વિષય હતો વિશ્વ હેપેટાઇટિસ દિવસ, ઉર્વેદ થકી લીવરની સંભાળ, સંપાદન અને રજૂઆત ડૉક્ટર નિશાંત શુક્લ, પઠન કલ્પના શાહ.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. આ વિધેયક જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. કેસોના ઝડપી નિકાલ માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો ઉલ્લેખ કરાયો છે. તેમાં ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયાની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર વધુ પડતા પોલીસ બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અનેક અરજીઓ પર સર્વોચ્ચ અદાલત આજે સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોય મલ્યા બાગચીના અને વી મોહનની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પોલીસ અધિકારીઓના પરિવારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિ રાજ્ય તેમજ દેશના જહાજ નિર્માણ ક્ષેત્રને નવી દિશા આપશે. આ નીતિમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને હરિત જહાજ મથક, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન અપાયું છે. આ નીતિનું મહત્વનું આકર્ષણ સંકલિત ભવ્ય જહાજ નિર્માણ પાર્કનો વિકાસ છે. રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો અપાશે. તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરત ફેર, વ્યાજ સહાય, ડ્રેઝિંગ સહાય, MSME પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા, સબસિડી, વીજળી દરમાં સહાય અને પાણીના ચાર્જમાં સબસિડી અપાશે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ ડેડવેઇટ ટનેજથી વધારવા તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા 2,999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં 32 જેટલી પરિયોજનાને મંજૂરી અપાઈ છે, જેમાં કમિટીએ 1,977 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી અરજીઓ મંજૂર કરી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઊભી થવાની ધારણા છે. મોટા ઉદ્યોગો અને ટ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસિડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ, જેમાં સમિતિએ 449 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થશે. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને હવે પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂ કરાવેલી E0 FIR સેવા અંતર્ગત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી થઈ શકશે. આ સેવા શરૂ થયા બાદ પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની 15 લાખ રૂપિયાથી વધુની રકમ બચાવી લેવાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાથે સંકલન સાધીને આ પહેલ અમલમાં મુકાઈ છે. દર વર્ષે 28 જુલાઈએ વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હેપેટાઇટિસ એટલે લીવરમાં થતો સોજો. સમયસર નિદાન અને સારવાર ન મળે તો લીવર સિરોસિસ અને કેન્સરનું જોખમ વધી શકે છે. ખાસ કરીને ચોમાસામાં દૂષિત પાણી અને ખોરાકથી હેપેટાઇટિસ એ અને ઈનું સંક્રમણ થઈ શકે છે. ભુજ ખાતેની અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉક્ટર કશ્યપ બુચના જણાવ્યા મુજબ હેપેટાઇટિસને ઘણીવાર સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ખાસ લક્ષણો જોવા મળતા ન હોવાથી અંદાજે 90% લોકોને તેઓ હેપેટાઇટિસથી સંક્રમિત હોવાની જાણ હોતી નથી, જેથી સમયસર તપાસ કરાવવી અને જરૂરી રસીકરણ કરાવવું અત્યંત મહત્વનું છે.
વિરમગામ પાસે જળ ભરાવને કારણે ટ્રેકમાં થયેલા નુકસાનના કારણે હજુ સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત છે, જેના કારણે ટ્રેનોના માર્ગ પરિવર્તન આંશિક રદ કરવામાં આવી રહી છે. જે પૈકી કચ્છની બે ટ્રેનને અસર પડી છે. કચ્છથી ટ્રેનો રાબેતા મુજબ રવાના કરાય છે, પરંતુ તમામ ટ્રેનો 1.5 થી 2 કલાક મોડી દોડી રહી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલે મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાય રૂટ

0: એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટ્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ મંગલ મિલન બેઠક આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે દર મંગળવારે આ બેઠક યોજાય છે. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે યોજાઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓ પર પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપ પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાના કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: मानसून सत्र के लगातार छठे दिन भी विपक्ष के हंगामे के कारण संसद के दोनों सदनों की कार्यवाही बाधित रही. सत्र के दूसरे सप्ताह के पहले दिन नीट मुद्दे पर विरोध प्रदर्शन के दौरान छात्रों के खिलाफ दर्ज एफआईआर को वापस लेने की विपक्ष की मांग के कारण लोकसभा और राज्यसभा की कार्यवाही बार बार स्थगित करनी पड़ी. के हंगामे के बीच लोकसभा में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया. इसका उद्देश्य छात्रों के भविष्य को सुरक्षित रखना और परीक्षा प्रणाली को कानूनी रूप से और अधिक सशक्त बनाना है. इस विधेयक में सख्त प्रावधान किए गए हैं. दोषी पाए जाने पर 10 साल तक की जेल, 10 करोड़ रुपए तक का जुर्माना और संपत्ति जब्त करने का प्रावधान है. अनुपम मित्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જાહેર પરીક્ષા વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારોએ કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી છે કે તે 26 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા નોંધાયેલા આંદોલનકારીઓ સામે તમામ પ્રથમ માહિતી અહેવાલ, એફઆઈઆર, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમયમર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી છે કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિક્રમ 1ની સફળતાની સાથે અન્ય ઘણા રસપ્રદ વિષયો પર ચર્ચા કરી હતી.
2: पिछले रविवार विक्रम 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. उन्होंने गजब की स्किल, पैशन और पेशेंस दिखाया. युवा हित को देखते हुए हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AII ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AII_ABADને ફોલો કરશો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પેરાશૂટ પુટર શર્મિલા ધનકરે મહિલા શોર્ટ પુટ F57 ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. 20 વર્ષ બાદ ભારતે પેરા એથ્લેટ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. 9.81 મીટરના થ્રો સાથે શર્મિલા ભારતની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ પેરા એથ્લેટ્સ ગોલ્ડ મેડલ વિજેતા બની. ભારતીય હાઈ જમ્પર સર્વેશ કુમારે પુરૂષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં રજતચંદ્રક જીત્યો. વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે રજતચંદ્રક જીત્યા. ભારતે ગેમ્સમાં જ્ઞાનેશ્વરીએ સ્પર્ધાના બીજા દિવસે મહિલાની 53 કિલોગ્રામ ઇવેન્ટમાં તેના CWG ડેબ્યુમાં રજતચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું. શોર્ટપુટ ખેલાડી શિલ્પા શૈલાએ મહિલા શોર્ટપુટ F57 ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક મેળવ્યો. આ દરમિયાન ભારતીય બોક્સર લવલીના બાર્ગોહેને મહિલા 75 કિલોગ્રામ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યા બાદ ગ્લાસગો 2026માં મેડલ મેળવવાની ખાતરી થઈ છે. આ સાથે ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુલ મેડલ 10 થયા છે, જેમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ શર્મિલા ધનકરને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોટપુટ F57માં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ

0: રચવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મેઘાલય મંત્રીમંડળે નવી શિલોંગ વિકાસ સત્તામંડળની રચના કરી તેની સાથે જ વીજ પુરવઠો અને સરહદી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે માળખાગત અનેક પ્રોજેક્ટ્સ સહિત અનેક મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નવી શિલોંગ ટાઉનશીપ ડેવલપમેન્ટ એજન્સીને નવી શિલોંગ વિકાસ સત્તામંડળમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જે નવી શિલોંગ ટાઉનશીપના વિકાસમાં તેની ભૂમિકાને મજબૂત બનાવશે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આ 8મી મુલાકાત હશે. ઇઝરાયેલી વડાએ કહ્યું કે તેઓ અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય નેતા કરતાં વધુ વખત અમેરિકી પ્રમુખને મળ્યા છે. બંને નેતાઓ ઈરાન સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે ઉમેર્યું કે આ બેઠકનો ધ્યેય તેમની સુરક્ષાનું રક્ષણ કરવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો છે. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં દેશની શ્રેષ્ઠ જુનિયર મેન્સ હોકી ટીમો ભાગ લેશે, જે 8 ઓગસ્ટ સુધી 12 દિવસ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે સ્પર્ધા કરશે. શરૂઆતના દિવસે ડિવિઝન સી પુલ એ મેચમાં આસામ અને મિઝોરમ વચ્ચે મુકાબલા સાથે એક્શન શરૂ થશે. ડિવિઝન એ બી સીમાં કુલ 30 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનો થીમ હેપેટાઇટિસ ચાલો તેને તોડીએ છે, જે 2030 નાબૂદી લક્ષ્ય સુધી પહોંચવા માટે નાણાકીય, સામાજિક અને આરોગ્ય સંભાળ અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે વિશ્વભરમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પ્રકૃતિના રક્ષણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવે છે, જેથી પૃથ્વીને આબોહવા પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવોના જોખમોથી બચાવી શકાય. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં લોકસભામાં પેપર લીક રોકવા રજૂ કરાયેલા બિલ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પેપર લીક, 10 વર્ષની જેલ, 10 કરોડ દંડનો પ્રસ્તાવ, આજે ચર્ચાની શક્યતા. હોબાળા વચ્ચે સંસદમાં પરીક્ષા સુધારા બિલ રજૂ, આ હેડલાઇન છે સંદેશની. ગુજરાત સમાચાર લખે છે, પેપર લીક મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો, સંસદમાં કોઈ જ કામકાજ ના થયું. આંદોલનને કારણે લાઠીચાર્જ ના કરી શકો, વિરોધ એક અધિકાર, સુપ્રીમ કોર્ટ. આ સમાચાર પણ વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારે જાહેર કરેલી શિપ બિલ્ડિંગ નીતિ અંગેના સમાચાર વિવિધ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલ મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાય રૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટ્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે જણાવીએ અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો અને સ્થાનિક હવામાન. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 8:30 સમાચાર હેડલાઇન સપાશે. 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાદ, જેમાં રજૂ થશે કરિયર અને ટાઈમ મેનેજમેન્ટ, એ વિષય પર તનિષા મંત્રાની કૃપા નાકર સાથેની વાતચીત 8:45 ગીત સુધા 9 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રાયોજક NCERT નવ અને 30 સમાચાર હેડલાઇન્સ આપ સાંભળશો. 9:32 સંતવાણીમાં નારાયણ સ્વામીના ભજનો રજૂ થશે. 10 હિન્દી ફિલ્મ ગીતો આધારિત કાર્યક્રમ મનોરંજન. 10:45 લોક સંગીત આપ સાંભળશો. ત્યારબાદ 11 અમદાવાદ વડોદરાથી કાર્યક્રમો રિલે કરીશું. તો આ હતી અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન મથકનો સંદેશો જણાવે છે કે કચ્છ ભુજ ખાતે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું અને ઉચ્ચતમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું. આ સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા.

થીમ સાથે કચ્છભરમાં જનજાગૃતિ અભિયાન યોજાશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

0: આભાર બા. આકાશવાણી જે હે ભુજ કેન્દ્ર તાનું હલો કર્યું ઘાલ સોણધલ મુજે કચ્છ જે મણે ભા અને બેન રે કે આઉં કૃપા ના કર દલ સે ખી કાર્યા તી હી ચવા જે તો ક જીણ જે અંદર અહીં ટેમ કે નતા સાચવ્યો તો અહીં ગમે એટલી મહેનત કરો તો પણ આંખે જેડી ઈચ્છો એડી સફળતા ન જુડે અથવા તો અહીં જેડો ઈચ્છો એડો આંખે પરિણામ પણ ન જુડે. એટલે અહીં કોઈ પણ વિભાગ વે ક્ષેત્ર વે કેરિયર વે એને મેં અહીં મહેનત કર્યો હતા તો જો પહેલી શરત આ કે આંખે ટાઈમ મેનેજમેન્ટ જો હોણું ખપે અને પંજે જીવણ જી અંદર કોઈ પણ ક્ષેત્ર મેં અગિયાર વધેલા કરીને પહેલો નંબર અચેલા કરીને અને ધારી સફળતા મળે એતરેલા કરીને આંખે તન મન ધનથી અનપોઠિયા પૈ વનવું ખપે. અહીં જો ને આધું ખાઈને પોઠિયા પૈ વનવું ખપે. તો એડા જ AJPB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કનકપર અભડા સામે પંજે જીવણ જો એકડો નયો અધ્યાય શરૂ કરેલા કરીને વેન્ધલ પાંજી ધી મંદ્રા તનિષા મૂષા ઈ અજ પાંજે સ્ટુડિયો મેં પધાર્યા અહીં જોકો પંજે કેરિયર જી અંદર ખચ જ મળે મહેનત કરીને કોઈ પણ વિભાગ વે કોઈ પણ કામ સોંપે મેં આવ્યો વે તો એનમે પંજી જોકો કલા આય પંજી જોકો આવડત આય એન કે ઈ પ્રદર્શિત કરે તા. તો હલ્યા તનિષાબેન આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આવ આંકે ધલ સેખી કાર્યાતી
1: આભાર.
0: તનિષાબેન અહીં હંટાણે જે AJPB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આય એન જે અંદર અહીં કોરો કમ કરો તા કોરો અભ્યાસ કરો તા અને ઈ આંકે કરે જી પ્રેરણા કેદાથી જોડી.
1: સૌથી પહેલાં તો હું AJPB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં TYBA મેઇન સબ્જેક્ટ સોશિયોલોજી સાથે અભ્યાસ કર્યા હતી અને મુજો વિષય ટેલેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ આય. ટેલેન્ટ દરેક મેં હોય જ તો ઈશ્વર મણી કે કો ને કો ટેલેન્ટ દેને જઈએ પણ એન ટેલેન્ટ કે કેન રીતે પાંકે મણી સામે વતાઈનું ટાઈમ વેસ્ટ કરે જે આદત જે કારણે મળે આગળ નતા વધી શકે.
0: હા એ ગાલ તો 100% સચી હે કે આજે મેં કોઈ કળા હોય કોઈ ટેલેન્ટ હોય તો અહીં કોઈ પણ ક્ષેત્ર મેં ઝડપથી પ્રગતિ કરી શકો તા નહીતર આંકે અગિયાર વધે મેં ઘચ જ મળે મુશ્કેલી પહોંચી હોય હતી. તો બેન આજે ઘણે મળે આજે નિશાળ જે અંદર આજે કોલેજ જે અંદર જોકો જોકો કંઈ હરીફાઈઓ થઈ હતી અને મેં આવું એડો સુણ્યો હોય કે અહીં હંમેશા અવ્વલ નંબર તે અચો તા તો એ પહેલો જ નંબર અચણું એડો આંકે વિચાર એડી પ્રેરણા એડી મહેનત કી અને કેદાથી જોડેતી.
1: જી એન જો આવાં કે જવાબ દે એનથી પહેલે એકડી ગાલ સુણાયા કે નિટપણથી જ મૂકે ભણે જો બહોરો જ શોખ અને મુજા પપ્પા પણ મૂકે એન ક્ષેત્રમાં જ આગળ વધેલા કરી કંઈ ગજ પ્રયત્ન કરી રહ્યોનો. મુજી ઉંમર જા છોકરા છોકરીઓ જ્યારે બાલ મંદિર વંધાવા ત્યારે હું બાલ મંદિર ન વંધ્યો અહીંયા પણ મુજા વડા ભાઈ એની ભેગો સ્કૂલ જ વંધ્યો અહીંયા. મુજો હજી એડમિશન ન થયો નીંઢ્યો અહીંયા પણ હું મુજે ભાવ ભેગો વંધ્યો અહીંયા અને સાતમી જે ક્લાસમાં હોઉં ત્યાં હું એની ભેગો સાતમી મેં વિંધ્યો અહીંયા અને આઠમી મેં આવ્યો ત્યારે હું એની ભેગો આઠમી મેં વિંધ્યો અહીંયા. એન પાછળ મુજો એડમિશન થયો અને એન પાછળ પ્રેરણા મેં લઈ તો પહેલો નંબર ગિની જી પ્રેરણા કેમ વેટા મેં લઈ એન જો જવાબ ચા તો એ પ્રેરણા મૂકે મુજે મમ્મી અને પપ્પા બોઈ વેટા મેં લઈ. બોઈ જો સરખો ભાગ હે એ ચવા જે પણ થોડોક વધારે ચો ને પા તો પપ્પા વેટા મેં લઈ. એ તો પપ્પા કાઢે એ ન ચ્યો કે પોતર પહેલો જ નંબર આવ્યો ખપે. હા એ એ ચોંધાવા કે બેટા માર્ક ખાસા આવ્યા ખપે. એ ચે મુજે પપ્પા જો મિજાજ થોડો ખારો ચવા જે ચોંત નારિયેળ જેડો બહારથી કઠોર અને અંદરથી નરમ લાગણી વે તો એ ગાલ સચી હે કે ધીરે કે પપ્પાથી વધારે લાગણી વે મૂકે મુજે પપ્પાથી થોડીક વધારે લાગણી હે. એ છે એ ગાલ મુલા પથ્થરજી લકીર સમાન થઈ ગઈ ને એટલે જ નેટપણથી જ પપ્પા મૂકે ભણાય પાછળ

0: વધારે ધ્યાન દેનો. નટપણથી જ રોજ નિશાણ વિનેજો અને સાથોસાથ ટ્યુશન પણ અલાઈ દવા. નિશાણ પૂરી થયા બાદ ટ્યુશનથી અચી અને રોજ માટે મૂકી પપ્પા ઘરે નિશાણ અને ટ્યુશન જો લેસન કરાઈએ તો એકડી પપ્પા પ્રત્યે જે લાગણી અને બ્યો એની કે ગર્વથી એડો મુજે મન મેં ખ્યાલ અને હા થોડો એનીથી દ્રા એ બાબતે જે લીધે મુજા માર્ક વધારે અચી દવા અને એ માર્ક એટલા વધારે કે મુજો પહેલો નંબર અચી દવો અને મમ્મી જી ગાલ કર્યા તો મુજા મમ્મી પણ પપ્પા વાંજી સપોર્ટ કરી દલ. એ નેટપણ મેં કદે મૂકી ઈ ન ચો કે કામ કર એ બસ એટલો જ ચોંધાવા કે તું ભણ. નેટપણ મેં એ ચોંધાવા કે પોતર પપ્પા ચવાયો ને કે લેસન કરી વેચ તો કરી વેચ. પપ્પા લોજતા બસ એની કારણેથી મૂકી પ્રેરણા મેં લઈ. બ્યો ઈ કે નિશાણે જે પ્રોગ્રામ મેં પહેલો નંબર અચેલ વિદ્યાર્થી ઈ બોલાજે તેન મેં મુજો જ નાલો આયો ખપે અને બ્યો ઈ કે મુજા દાદા આઈ એની કે મુજો પહેલો નંબર જ ખપે. આજ સુધી ઈ જ પૂછે કે બેટા તો હજુ કયો નંબર આવ્યો અને એની કે ઈ ચા કે હેટલા માર્ક આવ્યા કે હોટલા આવ્યા તો ઈ છે મૂકી માર્ક ક્યાંથી ના મૂકી ઈ ચો કે તો તોજા કેટલા કયો નંબર આવ્યો પહેલો આવ્યો બીજો આવ્યો ત્રીજો આવ્યો અને એની કે આમ ઈ ચા ને કે મુજો પહેલો નંબર આવ્યો તો ઈ રાજી થઈ વેને અને મુજી પરિવાર મેં મણી કે અને એની જા જો કોઈ દોસ્તાર એની કે પણ છે કે મુજી પુત્રી જો પહેલો નંબર આવ્યો હોય બસ એની ત્રણ વ્યક્તિએ જ રીતે મુજો પહેલો નંબર અચે તો એની ત્રણ વેટા મૂકી પ્રેરણા મેં લઈએ.
1: વાહ, હી ખરેખર લાટ ગાલ ચોવા છે કે આજ ધીરે જે ભણતરલા ફક્ત જાગૃતિ નાય પણ ધીયરું અગિયા વધે અને એ ક્યાં અગિયા વધી શકે એલા કરીને મળે જ માધ્યમ આ કે આજે પરિવાર તરફથી આજે માયત્રે તરફથી આ કે ખુલ્લા રાખી મેં આવ્યા અહીં તદે અજ અહીં હન ક્ષેત્રમાં એટલા અગિયા આવ્યો તો અહીં એટલી વાર છે કે પહેલો નંબર તો મૂકે એ જાણવાની ઈચ્છા કે આજુ કેટલી વાર પહેલો નંબર આવ્યો હોય.
0: જી એમ જો જવાબ દીયા તો પહેલી વેટા પહેલો જ નંબર અચે તો પણ કોલેજ જી ગાલ કયા તો હું હેર કોલેજ જી ત્રીજી વારી મેં અહીંયા આગળ જે બોઈ વરે જે ચારવો સેમેસ્ટરમાં મુજો પહેલો જ નંબર આવ્યો હોય અને પહેલી વેટા કરીને પહેલો નંબર જ આવ્યો હોય.
1: વાહ વાહ, હી તો ખરેખર બોરી લાટ ગાલ જોવા છે. અને જો કોઈ ધીર હું ચેતું ને કે અસાં કે ઘર મેં વેઠે પૂર્યા ટાઈમ નહોતો જોડે ઘર જે કમ પૂઠ્યા ટાઈમ નહોતો જોડે એમ કે મણી કે આગ્યાનો હી પ્રેરણા ગને જેડી આવે કે પહેલે ધોરણથી હેર સુધી પહેલો નંબર આવ્યો એ બોરી જ વડી ગાલ જોવા છે. તો અહીં હી મળે ઘર મેં નિશાળ જો ટ્યુશન જો મળે કમ કરો હતા માયત્રે કે ઘરે મદદ પણ કરો હતા તો આંકે મળે વાંચે જો જોકો ટાઈમ વેતો એ અહીં સવાર જો વાંચો કે બપોર જો કે કન ટાઈમ તે અહીં કે વાંચજો ટાઈમ મળે.
0: જી એમ જો જવાબ દીયા તો વધારે પડતો તો રાત જો જ વાંચ્યા પણ કદાચ ટાઈમ મળે અને રજા વે તો સવાર જો કમ પતાય અથવા તો બપોર જે સમય ગાણે મેં પણ વાંચ્યા અને હા પરીક્ષા આચી વરી વે ત્યારે વહેલી સવાર જો વાંચ્યા પરીક્ષા જો વાંચેલા આગળથી જ વહેલી સવાર જો ઉઠી અને વાંચ્યા જો પરીક્ષા બપોર જો હોય તો રાત મેં મોડે સુધી ન પણ અગિયારો બારો વજે સુધી વાંચ્યા અને સવાર જો પાછો ચાર પાંચ વજે ઉઠી અને પાછો વાંચ્યા.
1: વાહ, એ ખરેખર બોરી જ લાટ ગાલ જોવા છે કે અહીં બેલા કરીને પણ એ આદર્શ આવ્યો કે ખરેખર અહીં કોઈ પણ ક્ષેત્રમાં અગિયાર વધણું હોય તો આ કે સખત મહેનત કરવી પડતી. ઘણી છે કે આને હજી તો પરીક્ષા કે વારે ને કોઈ વાંધાશું પણ અહીં અગિયાર નહોતો વધારે. તો અજ જા જો કોઈ નિશાળિયા હોય તા બારમી જી દસમી જી જો કોઈ પરીક્ષા દીધા હોય તા અને મણીલા કરીને એકડી વાંચે જે સિસ્ટમ અહીં આજી કેવી રીતે કેળવે આયા જો કોઈ અની કે પણ આમ જ અનુપ્રેરણા જોડે.
0: જી એમ તો જવાબ દીયા એનથી પહેલે આવા કે જો કોઈ મુજી વાંચે જે સિસ્ટમ ચોન્યા એ સિસ્ટમ મૂકે મુજા પપ્પા શીખાયોનો એ મૂકે ચોંધાવા કે પોતર પહેલાં વાંચ અને પોઈ જેટલું તો કોઈ યાદ વિન એ લેખ અને પોઈ મોઢે બોલ તો અજડી સુધી આ કોલેજ મેં આવ્યા મુજા પપ્પા એ જ છે અને મુજી એ જ સિસ્ટમ આય પહેલાં આખો ફકરો વાંચ્યા પોઈ એનમાં જે તે એકડી લાઈન પૂરી થઈ અને પૂર્ણ વિરામ છે એટલો વાંચે અને એમ કે આમ યાદ કયા એ પ્રશ્ન યાદ કરે પોઈ મોઢે બોલા અને પાછું લેખા વધારે અઘરો હોય તો ત્રણ વખત બોલા પોઈ મોઢે લેખા અને બુક મેં લેખા અને પાછો યાદ કયા એ કરે કરે જેટલો ફકરો હોય એમાં જેટલું લાઈન હોય પૂરી થઈ એ યાદ કરે અને આખો ફકરો યાદ કયા એ પ્રશ્ન જો જેટલો પણ ફકરા હોય એ ફકરા વાંચી અને એમ પ્રમાણે યાદ કયા.
1: વાહ, ખરેખર હી એ જોકો સિસ્ટમ ફક્ત 10મી 12મી કે કોલેજ વારે કે ના, પણ હી સિસ્ટમ આય એ નંડડા જોકો બાલુડા હોય તા જિન જિન કે પરીક્ષા જે અંદર પેપર લખે જો સમયગાળો શરૂ થઈ ગયો હોય તો, હા જોકો બાલવાટિકા મેં એની પેપર નતા લખે જ હોય, પણ હિના લાવવાનું તો 3જી ધોરણથી પેપર લખે ચાલુ થઈ વને તા વાર્ષિક પરીક્ષા સુધી જા, તો એ સિસ્ટમ મણીલા કરીને ઉપયોગી આય કંઈ પહેલાં એને કે વાંચ્યો પો એને કે અહીં મોઢે બોલો પો એને કે લખો, તો સચી ગાલ હોય કે એ આ કે ઝડપથી યાદ રહી વને તો, અને એ વાંચે સાથે લખેલા કરીને આ કે કરે કંટાળો કે એ ના આચે?
0: ના, વાંચે સાથે હું કે લેખે મેં કંટાળો ના આચે, જે આગળ ગાલ કરે એ આ હું વાંચે ભેગો લેખા, પણ મળે ને લેખા બસ મેઇન મેઇન મુદ્દા એ લેખા, અને ઓન મુદ્દે જા જોકો જરૂરી કી પોઈન્ટ ચવા છે એ બનાયા, કોઈ આખો પ્રશ્ન ન લેખા બસ મૂકે યાદ રાખેલા મેઇન મેઇન મુદ્દા અને એન જા કી પોઈન્ટ ચવા છે ને એ યાદ રાખા અને લેખા, હા અને એન મેં કંઈ ભૂલી વેના તો પાછો ને રે યાદ કરે અને એ લેખા પ્રશ્ન.
1: વાહ, ખરેખર આજી જોકો વાંચે જે સિસ્ટમ હોય જેનથી અહીં ચોથા કે આ કે પહેલે ધોરણથી હેર સુધી પહેલો જ નંબર આવ્યો હોય તો એ 100% સચી ગાલ હોય, ને એને જે અહીં લાયક પણ આવ્યો કે એટલી સિસ્ટમેટિક રીતે પા કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વિગત કે પહેલાં વાંચો પોઈ યાદ કર્યો પોઈ લખો ફરી પાછો આ વાંચ્યો, તો ગમે એડો અઘરી વસ્તુ હોય તો પણ યાદ રહી જો ને હતી એ આજી સિસ્ટમ ખરેખર બોરી જ લાટાય અને મને નિશાની લગાવીને ઉપયોગી પણ આવે. તો બીજો હજી એક પ્રશ્ન મૂકે એ પણ થયો હતો કે જત્રો અહીં વાંચ્યો એ મળે જ આ કે યાદ રહી બને તો?
0: જી, એનજી ગાલ કયા તો આધાર ઓન પ્રશ્ન તે આય સહેલો વે કે ઓન કે આય ઓન ઘટના સાથે જોડ્યા તો આખો યાદ રહી વેને, પણ અઘરો વે તો થોડો જેજો બોલાજે, પણ હજી એડો નાય થયો કે મળે બોલી વેના, હા એકડે પ્રશ્ન આય ઓન મેંથી પંચ લાઈન બોલાજે પણ વધારે ન સરખી રીતે વાંચ્યો હોય તો એ પણ ન બોલાજે.
1: વાહ, ખરેખર બોરી જ લાટ ઘાલ જોવા છે કે આજે એ સિસ્ટમમાં એ હકડે હકડે મુદ્દે કે અનુસરીને અને કયો મુદ્દો કેડતા જાદ રોંધો, તો હિ તો જોકો અહીં જે કહેજો ને કે હરે હરે સખતા જોકો નિશાળિયા હોય એલા કરીને પણ હિ સિસ્ટમ બોરી જ લાટાય કે હંડ રીતે પા વાંચ્યો તો પાંખે પરીક્ષા જે અંદર એ આય કે પાંખે પહેલેથી વાંચવું ખપે, અહીં ત્યારને તેરી વાંચેલા હુઓ તો એ આંકે મેળ ન પે, તો એ મળે એ લાટ ગાલ કયા. તો બીકડો મૂકે એ જાણવાની ઈચ્છા થઈ હોય કે આ કે સૌથી વધારે કયો વિષય ગમે તો?
0: જી, એમ જો આ કે હું જવાબ સુણાયા તો વધારે ગમે મેં તો મૂકી ગણિત સિવાય મળે વિષય ગમે તા, પણ વધારે એડા કે જેન મેં મૂકી ઇતિહાસથી જાણકારી મળી કે આગળ જોકો ઘટના બનાવ્યું હોય એની વિશે કે કઈ ચીજ વસ્તુ અને સાધને જે શોધ કી થઈ એડા મળે ગમે, ટૂંક મેં સંશોધન ટાઈપ જ વિષય ગમે, હેર તા હું કોલેજ મેં મેઇન વિષય સમાજશાસ્ત્ર રખ્યો હોય અને એ મૂકે ગમે પતો કોલાઈક એન મેં મૂકે મુજે રસ્યું મળે ચીજ વસ્તુ મેં લેતું ઇતિહાસ આગળ જો સમાજ કેળવો કોરાય હાણે કેળવાય એ મળે મૂકે એન મેં જાણેલા મેં લેતું, તો ટૂંક મેં મૂકજો રસ્યો વિષય સંશોધન ટાઈપે.
1: વાહ, સરસ. આ જો વિષય પણ એકદમ જે કહું ને રસપ્રદ આય કે જેનજી અંદર સતત સંશોધન એટલે કે આ સતત નયો નયો કરદો જ રહેવું ખપે, એને જો આ કે સર્વે કરવું ખપે એન વિષય તે આ કે સતત ઊંડાણપૂર્વક વાંચવું પણ ખપે, એટલે હિને લાવવાનું તો અહીં આ જે વિષય કે પૂરેપૂરો હાથ મેં ખણોતા એટલે પૂરેપૂરો પૂરો કરે પોઠ્યા જ એને કે અહીં છડ્યો હતા. તો બેન હાણે છેલ્લો એકડો પ્રશ્ન મૂકે એ થયો તો કે આ જે હેડી લાટ મજે જી વાંચન જી યાદ રાખે જી પરીક્ષા એ જે પ્રશ્ન જવાબ જે સરળ પદ્ધતિ આય, તો અધા જોકો પણ નિશાળીયા અહીંયા જે કે વાંચે જો કટાડો છે તો ફક્ત એ થયા કે મોબાઈલ મેં વાંચી ગંદા છું કે લેપટોપ મેં વાંચી ગંદા છું, તો અને મણી કે આજે અહીં કોરો સલાહ દીધા?
0: જી, લેપટોપ અને મોબાઈલ નેર નવેલ નો તો મોબાઈલ પણ સારું હોય એ ન કે ખાલી એનમાંથી ગેરલાભ જ થયેતા એનમાંથી ફાયદા પણ થયેતા, ને આ મુજી ગાલ કયા તો કોક પ્રશ્ન એણાવે કે જો કોઈ લેખે જા બાકી રહી વ્યા હોય બુક મેં ન લખ્યા હોય તો હું આ મોબાઈલ મેં ફોટાવા વે તો ઓનમેંથી વાંચ્યા, પણ વધારે બુક મેંથી લખેલો જ કોલા અગર પા ફોન મેંથી વાંચ્યો તો ઓનમે નોટિફિકેશન આચે પાંકે રીલ્સ ને જો મન થયે તો વધારે પડતો તો આ બુક્સ મેંથી જ વાંચ્યા કોલા કે ફોન પાછો માઇન્ડ ડાયવર્ટ પણ કરે શકે તો.
1: વાહ, ખરેખર 100% સચી ગાલ હોય કે આજ વધારે પડતા જોકો જોવાની આવીએ એ મોબાઈલ ને લેપટોપ ને કોમ્પ્યુટર ને જો આગળ વધારે રાખે તા, પણ જ્યારે પા કેરિયર બનાવે જી મુખ્ય દિશા ચો કે વણાક ચો અંતે ઊભા હું તો ઈ મોબાઈલ અને લેપટોપ ને નીમણી જો ભણી શકે એટલો ઓછો ઉપયોગ કરી. અને તનિષા બહેન જો કો ગાલ ક્યો કે આંકે પહેલા આંકે વાંચેજો, લખેજો, જાદ કરેજો, પાછો આંકે લખેજો. તો અહીં કર દે કોઈ પણ મુદ્દો કે કોઈ પણ અઘરો પ્રશ્ન હુંદો અહીંયા કે સરળતાથી યાદ રહી વંદો. તનિષાબેન અહીં આકાશવાણી જે ભુજ કેન્દ્ર તે આયા અને બાલુડેલા કરીને નિશાળીલા કરીને હેડી લાટ મજેજી સલાડના લાટ મજેજી ગાલ્યું કર્યા અને બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આવા જો ગજ ગજ આભાર વ્યક્ત કર્યા હતી.
0: આભાર.
2: ઈ કાર્યક્રમ અહીં આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું સોયાતે ગાલબોલ કરીને ધલવા પાંજા.

હમણાં જ આપ સાંભળ્યા હતા હલો કર્યો ગાલ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે ગીત સુધા. આવું સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં જવાહર બક્ષીની આ રચનાને.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાસ બિહારી દેસાઈના સ્વરમાં સુંદરમની આ રચનાને. આવું સાંભળીએ યશુદાસના સ્વરમાં મહેશ શાહની આ રચનાને.

આપ સાંભળી રહ્યા હતા ગીત સુધા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક આજે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. બિહાર અને આસામ સરકાર કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત દરમિયાન બેઇજિંગમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી. પ્રવાસન મંત્રાલયે ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે સમજૂતીના કરાર કર્યા. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી, થીમ હેપેટાઇટિસ ચલો તેને તોડીએ છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં, અત્યાર સુધીમાં 46ના મૃત્યુ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરાશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ સુધી કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 તેમજ પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2,999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. રાજ્યમાં અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરાશે. આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ લેટ્સ બ્રેકડાઉન થીમ સાથે કચ્છભરમાં જનજાગૃતિ અભિયાન યોજાશે. ભારતે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો મેળવ્યા. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10

0: টিয়া পাশে।
1: পটেল দীপক পটেল।
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે સંતવાણીમાં નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો।

આપ સાંભળી રહ્યા હતા સંતવાણીમાં નારાયણ સ્વામીના ભજનો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતો આધારિત કાર્યક્રમ મનોરંજન. આવો સાંભળીએ વાણી જયરામ અને યશુદાસના સ્વરમાં ફિલ્મ હેસિયતનું ગીત.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है। आओ उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આ

0: નારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
1: હેલો મમ્મા.
2: હાય.
3: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
4: હમણાં જ આપ સાંભળ્યા હતા યસુદાસના સ્વરમાં ફિલ્મ હિપ હિપ હુરેનું આ ગીત. આવો સાંભળીએ યસુદાસ અને હેમલતાના સ્વરમાં ફિલ્મ દુલ્હન વહી જો પિયા મન ભાઈનું આ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ દોસ્તીનું આ ગીત. આવું સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ મિલીનું આ ગીત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આવો સાંભળીએ લતા મંગેશકર અને અમિત કુમારના સ્વરમાં ફિલ્મ બાતોનું આ ગીત.

આપ સાંભળી રહ્યા હતા લોક સંગીત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: 26માં સર્વેશ કુશારેએ ઊંચી કૂદમાં રજત પદક જીત્યું. એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ પદક. રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં શર્મિલા ધનખડે પેરા એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ સુવર્ણ અપાવ્યો. શિલ્પાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. 9 દિવસના યુક્રેનિયન હુમલાઓમાં 86 રશિયન નાગરિકોના મોત. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા પ્રયાસ. સકારાત્મક વાટાઘાટોની શાંતિ વાટાઘાટોમાં ઝડપ લાવવા સૂચન. વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું, જો કે કોઈ જાનહાની નહીં. સરકારે જમીન ફાળવણીમાં સુધારો કરીને સરકારે જિલ્લા કલેક્ટર અને ડીડીઓની સત્તામાં કર્યો મોટો વધારો. હવે સરકારી જમીન ફાળવણીના અનેક નિર્ણયો જિલ્લા કક્ષાએ જ થશે. ઉપરવાસ મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે પડેલા વરસાદથી છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદી પ્રથમવાર બે કાંઠે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાના પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજની 15 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન. અને રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન ગઈકાલ સુધીમાં કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: .6 મીટર સિરલી 846 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ.
4: હેલો આકાશવાણી,
2: આપકી પસંદ, આપકા અંદાજ.
5: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડાયરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
6: હેલો હેલો બેન, નમસ્કાર.
1: નમસ્કાર, કોણ બોલો છો?
6: તાલુકો કોંકરેજ, જિલ્લો બાસકોડા, ગામ રતનગઢ, નવા વિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલું, સીમંડળમાંથી.
1: નાખાજી કેમ છો?
6: એકદમ મજા છે બેન, વરસાદ ધીમે ધીમે આવે છે.
1: એવું છે, અમારે ત્યાં તો અમદાવાદમાં ખૂબ વરસાદ છે. અને આપ શું કરો છો નાખાજી?
6: અમારે કરિયાણા સ્ટોર દુકાન છે, ખેતીવાડી છે, પશુપાલન છે બેન.
1: તો આ વખત

0: કયો પાક લીધો છે આપે?
1: અમે બેન, અમારે બનાસકાંઠા મેન વાવેતર છે મગફળી નું.
0: બરાબર.
1: પછી અમે વાવશું એરંડા, બાજરી, જુવાર, બધું ચોમાસાનું વાવવાને.
0: બરાબર. નાખાજી, આજે કયું ગીત સાંભળવાના છો?
1: આપણે પેલું રહ્યું મન પીકેનું, મેરા મને તુમને ક્યુ ચાહે.
0: હા હા હા, ચોક્કસ થી સંભળાવીશું.
1: અને મારે થોડાક નામ લેવા છે.
0: હા, દઈ દો.
1: મારે ભાઈ મોટા ભાઈ છે, બળવંત ભાઈ છે, અમૃત ભાઈ છે, મારે નાનકડો દર્શન છે, જાનકી છે, મારે કઠી ઉમલા છે, મારી મમ્મી નામ ચંપા બેન છે, પત્રી જન્મ છે સોનલ બેન, ભગવતી બેન, કાળી બેન, પ્રજાપતિ પિન્ટુ ભાઈ, અમારે રેડિયા મિત્ર.
0: ચોક્કસ ચોક્કસ નાખાજી, સંભળાવીએ આપને આપની જ પસંદગીનું ગીત.
1: હા ભલે બેન, નમસ્કાર.
0: નમસ્તે, આવજો.

0: હા જી, હેલો હેલો, નમસ્કાર.
1: નમસ્કાર, કોણ બોલો છો?
0: હા જી, હું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના લક્કડપુરા ગામથી ભાવેશ ઠાકોર વાત કરું છું.
1: હા ભાવેશભાઈ, કેમ છો?
0: જી બસ મેડમ, મજામાં. આપનું નામ જાણી શકું છું?
1: મારું નામ કૃતિ.
0: હા મેડમ, આપનો અવાજ તો હું અવારનવાર રેડિયા પર સાંભળતો જ હોઉં છું.

0: જી જી ભાવેશભાઈ, આપ લક્કડપુરા માં શું કરો છો?
1: બસ લક્કડપુરા માં મેડમ મારું નાનું એવું ઓર્કેસ્ટ્રા ગ્રુપ, બધા મિત્રો ભેગા થઈને અમે ગ્રુપ ચાલુ કર્યું છે.
0: જી જી.
1: અને હું પોતે સિંગર છું, ઢોલક તબલા ઓર્ગન બધું વગાડી શકું.
0: બરાબર, સરસ સરસ. એટલે સંગીત સાથે જોડાયેલા છો?
1: જે મને સંગીત નું જે મળ્યું છે આકાશવાણી માંથી જ મળ્યું છે.
0: સરસ સરસ. ભાવેશભાઈ, આજે કયું ગીત સાંભળવાના છો?
1: એક ગીત સાંભળવું છે, ફિલ્મ નું નામ છે બોબી, ગાયક કલાકાર શૈલેન્દ્ર સિંહ.
0: જી.
1: અને ગીત ના શબ્દો છે, મૈં શાયર તો નહીં.
0: તો ભાવેશભાઈ, આપને સંભળાવીએ બોબી ફિલ્મ નું આ ગીત. આવજો
1: આવજો.

0: હેલો હેલો
1: હેલો
0: કોણ બોલો છો?
1: નમસ્કાર
0: સુભાઈ
1: બોલો, જવાનપુરાથી સાબરકાંઠાના તલોદ તાલુકાના જવાનપુરા ગામથી બોલો. જસુભાઈ મણિભાઈ મુખી,
0: કેમ છો જસુભાઈ?
1: મજામાં બેન. આપ કોણ બોલો?
0: હું કૃતિ બોલું છું.
1: મજામાં?
0: બસ બસ, અમે બધા મજામાં છે.
1: આકાશવાણી મારી ગયેલા છે.
0: અચ્છા, તો જસુભાઈ સાબરકાંઠામાં આપ શું કરો છો? હાલ પ્રવૃત્તિ આપની શું છે? અમદાવાદમાં તો ખૂબ વરસાદ છે.
1: અમદાવાદમાં સમાચાર જોઈએ છે એટલે અમદાવાદ તો ઓવરલોડ છે. બરોડા છે, વરસાદ થાય બાદ બધા વરસાદ પડે.
0: તો જસુભાઈ આ વખતે શેનો પાક લીધો છે?
1: આ વખતે તો બેન મારી બાજુ તલોદ તાલુકામાં તો મગફળીનો વાવેતર કરેલું છે.
0: જી.
1: પછી એરંડી વાવશી, કપાસે વાયા છે.
0: જી.
1: વરસાદ સારો રહે દિવાળી સુધી, નોરતો સુધી તો મગફળી સારી પાકશે.
0: સરસ સરસ. તો આ વખતે આપને તેનું વળતર સારું મળશે એવી આશા છે આપને. જી જસુભાઈ, કયું ગીત સાંભળવાના આજે?
1: આજે સંઘ પારાતી નું વળત ચાલુ થયું એટલે બોલેનાથનું સારું હોય, સારું હોય એ સંભાળજો.
0: ચોક્કસ જસુભાઈ, સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. આવજો.
1: ચોક્કસ.
0: ના ના, ચોક્કસ આપીશું.
1: ઓકે,
0: આવજો.

0: હેલો હેલો
1: હેલો હેલો કાર્યક્રમ નમસ્કાર.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: હું અમદાવાદ કર્મભૂમિથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ,
0: કનુભાઈ કેમ છો?
1: બસ મજામાં છીએ. તમે કેમ છો મેડમ?
0: બસ આકાશવાણીમાં બધા મજામાં છે.
1: હા, 2 મહિનાથી મેડમ મારી ફરમાઈશ આવતી નથી. મારાથી નારાજ થઈ ગયા હોય, કઈ ભૂલ થઈ હોય?
0: ના ના કનુભાઈ, આમાં કેવું છે કે ઘણા બધા શ્રોતા મિત્રોની ફરમાઈશ આવતી હોય છે, એટલે બધાને તક આપવી જરૂરી છે. અને આજે આપનો ફોન લાગી ગયો છે, તો આજે આપની ફરમાઈશ ચોક્કસથી સંભળાવીશું.
1: આજે મારે ફરમાઈશ છે, ચાંદની ફિલ્મ નું ગીત છે
0: જી,
1: તો મુજે સુના મેં તુજે સુનાઉ અપની પ્રેમ કહાની.
0: જી જી. કનુભાઈ, આપ શું કરો છો? વ્યવસાય કરો છો, નોકરી કરો છો?
1: મેડમ, હું અહીંયા ફાર્મ હાઉસ માં મારા ભાઈ સાથે રહું છું.
0: જી.
1: અને જે પણ કઈ કામ હોય એ આપણે દાખલા તરીકે ઘાસ ખોદવાનું કામ છે, એવું બધું કરીએ છીએ. અત્યારે ખેતીમાં શાકભાજી વાવી છે.
0: અચ્છા અચ્છા. તો કનુભાઈ, અત્યારે વરસાદની સીઝન છે, તો કેવો છે વરસાદ? આપને શું લાગે છે, આપે જે પાક વાવ્યો છે એના માટે પૂરતો છે વરસાદ કે વધારે છે?
1: અમારા માટે તો થોડો વધારે જ છે, કારણ કે અમારે હે ને ઘણા જે 4 ઝાડો હે ને જતર ગયા છે. દાખલા તરીકે નારિયેળી છે, જામફળનું ઝાડ છે.
0: અને સાથે સાથે આપનું કામ કરતા કરતા રેડિયો સાંભળો છો?
1: હાજી હાજી, કારણ કે રેડિયો તો અમે લોકમાં લગાવી દઈએ છીએ. તમારો પ્રોગ્રામ શરૂ થાય ને એટલે અમે લગાવી દઈએ છીએ, બધા સાથે મળીને સાંભળીએ છીએ. મારો ભાઈ છે, મારી મમ્મી છે, મારી બહેન વાઈફ છે.
0: તો કનુભાઈ, સંભળાવીએ તમને ચાંદની ફિલ્મ નું આ ગીત. આવજો.
1: ચોક્કસ સંભળાવજો મેડમ.
0: જી બિલકુલ, આવજો.

0: હેલો,
1: હેલો, કોણ બોલો છો?
0: અમે કામિનીબેન બોલીએ છીએ.
1: કામિનીબેન ક્યાંથી બોલો છો?
0: અમે ગઢડા સ્વામી ના અડતાળા ગામ માંથી બોલીએ છીએ, બોટાદ જિલ્લો.
1: કેમ છો કામિનીબેન? મજામાં છો ને?
0: હા.
1: કેવું છે આજકાલ વરસાદ પાણી કેવા છે ત્યાં?
0: વરસાદ તો આ સવાર માં આવ્યો હતો.
1: બરાબર.
0: પછી હવે નથી.
1: આપ શું કરો છો?
0: અમે હીરા કામ કરીએ છીએ.
1: અચ્છા, હીરા કામ કરો છો. તો પછી ઘરનું કેવી રીતે તમે મેનેજ કરો છો? આપના પરિવારનું અને હીરા કામ કરો છો તો બધી જગ્યાએ પહોંચી વળાય છે? બધા ભેગા રહો છો એટલે વહેંચાઈ જાય છે કામ, એમ ને, ઘરમાં. તો કામિનીબેન, હીરા ઘસો છો તો એટલું ઉપાર્જન થઈ જાય છે કે આપના કુટુંબ ને માટે પર્યાપ્ત હોય? અચ્છા, બધા જ આ વ્યવસાયમાં છો. તો કામિનીબેન, આજે કયું ગીત સાંભળો છો?
0: સાંવરિયા ગીત.
1: સાંવરિયા ફિલ્મનું ગીત સાંભળવું છે?
0: હા.
1: ચોક્કસ સંભળાવી દઈએ.
0: આવજો.
1: આવજો.

0: हेलो हेलो
1: हेलो हेलो कार्यक्रम
0: जी।
1: हाँ नवसारी थी जयेश पंचाल बोलू छु। अपना घना 15 दिवस पछी मैं फोन लगाड़ियो छे।
0: जी जयेश भाई।
1: हाँ
0: नवसारी साइड तो घणो वरसाद छे ने आ वखते।
1: हाँ घणो वरसाद छे नवसारी मां, तो शुं के बराबर धमाल करी दीधी वरसादे। तो
0: बराबर छे, तो शुं छे आपना घर मां पाणी आव्या छे के आप सेफ छो?
1: ના, મારા ઘરમાં પાણી નથી આવ્યા,
0: નથી આવ્યા જી,
1: સહી સલામત છે,
0: સહી સલામત છે,
1: જ્યાં રહીએ છીએ ત્યાં પાણી નથી, એટલે અમારે સિટીમાં આ બાજુ પાણી છે, અમારે નવસારીના બજારમાં એરિયામાં।
0: આપ એવું માનો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ?
1: હા કરવો જોઈએ, જેથી કરીને આપણે શું છે કે લોકોને આપણે જે પાણીની તકલીફ જે પડતી છે તે હવે ના પડે, જે ખેતી લાયક માટે પણ પાણી તો જોઈતું જોઈતો જ પાકે છે, ની તો પછી આપણે પાણી વગર પાકતું ના હોય તો બેન આપણે જમી ના શકીએ।
0: બહુ સાચી વાત છે આપની, અને આજકાલ એવું થાય છે કે ચોખ્ખું પાણી મળવું એ ખૂબ મુશ્કેલ છે,
1: આપણે પૈસાથી ખરીદવું પડે છે, પણ હવે એવું થાય ને એના માટે તો શું છે કે સોસાયટીઓમાં જે પાણી નળમાં જે પાણી આવતું હોય તો તે મોડું ધોતા હોય કે દાઢી કરતા હોય તો નળ ખુલ્લો કરી મૂકે છે ને પાણી બધું એમને એમ જયા કરે છે ને બધું પાણી વેસ્ટેજ જાય છે, એટલે આપણે શ્રોતાઓને અપીલ કરતા હોઈએ છીએ કે આવું થવું ના જોઈએ, પાણી વેસ્ટેજ ના જવું।
0: જી જયેશભાઈ, આજે કયું ગીત સંભળાવું?
1: આપણે બેન 31 જુલાઈ મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે ને, મજરૂ સુલતાનપુરીએ લખેલું ને રોશને સંગીતબદ્ધ કરેલું પેલું ગીત છે ને, રફી સાહેબે ગાયેલું ભીગી રાત
0: ફિલ્મ નું,
1: જો ના કહે સકા।
0: હા જયેશભાઈ, સંભળાવી આપની પસંદગી નું આવજો।
1: હા અને બેન મિત્રો ના નામ લઈ શકો?
0: ચોક્કસ લઈ લો।
1: આ રેડિયો ના માધ્યમ થી જે મને મિત્રો મળ્યા છે ને, નિયોલ થી અનિલભાઈ દેસાઈ છે અને દાનપુરા સુરત થી પિયુષભાઈ મહેતા, ભાવનગર ના અફજલભાઈ છે, અને હમણાં જ આપણા નવા મિત્રો થયા છે, એ બે નવા મિત્રો છે ખંભાત થી જિગ્નેશભાઈ ખારવા અને વિરમ ગામ ના અજીતભાઈ ભાવસાર, અને જુનાગઢ થી કિરીટભાઈ સોલંકી અને ચોરવાડ ના લાખાભાઈ કરમતા।
0: ચોક્કસ, તો આપ સૌ મિત્રોને સંભળાવીએ આ ગીત, આવજો।
1: ઓકે આવજો।

0: હેલો હેલો,
1: હેલો, આકાશવાણી.
0: હા હેલો હેલો, કાર્યક્રમમાંથી
1: હેલો,
0: બોલું છું. આપ કોણ બોલો છો?
1: હું અંકિતા જોશી વાત કરી રહી છું.
0: અંકિતાબેન ક્યાંથી બોલો છો?
1: હું અમદાવાદથી વાત કરું છું.
0: અંકિતાબેન શું કરો છો આપ? અભ્યાસ કરો છો કે વ્યવસાય કરો છો?
1: ના મેડમ, હું હાઉસ વાઇફ જ છું.
0: અને અંકિતાબેન કેવું છે, આ વખતે વરસાદના પાણી ભરાયા છે રાણીપમાં?
1: એક દિવસ ભરાયા હતા પણ પછી ઉતરી ગયા હતા, એમ તો બહુ વાંધો નથી આવતો રાણીપમાં.
0: અને આપ શું માનો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ?
1: હા બિલકુલ કરવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ.
0: અને તો એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે વરસાદી પાણી?
1: ઘણી બધી રીતે ઉપયોગી થાય, જેમ કે વરસાદી પાણી એકદમ ચોખ્ખું હોય એટલે પીવા માટે પણ આરો કરતા પણ શુદ્ધ કહેવાય.
0: જી જી, બરાબર છે. અને અંકિતાબેન આપ આકાશવાણીના કયા કયા બીજા કાર્યક્રમો સાંભળો છો?
1: ઓલમોસ્ટ તો હું બધા સાંભળું છું
0: જી,
1: પણ આ હેલો હેલો ફોન ઇન મારો ફેવરિટ કાર્યક્રમ.
0: બરાબર. તો અંકિતાબેન આજે કયું ગીત સંભળાવું આપને?
1: મને આજે તુમબિન નો છોટી છોટી રાતે લંબી હો જાતી હૈ એ સાંભળું.
0: ચોક્કસ. તો અંકિતાબેન આપને સંભળાવીએ આપની જ પસંદગીનું ગીત. આવજો.
1: ઓકે, થેન્ક યુ મેમ.

0: મિત્રો, આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો અમારો નંબર નોંધી લેશો, 079-2754-1942 અને 079-2754-2672. સમય તો એ જ, સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી. તો આજનો કાર્યક્રમ બસ અહીં જ સમાપ્ત કરીશ. આવજો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
5: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું જગજીત સિંહને.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પેપર લીક મુદ્દે વિપક્ષોના ભારે હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ. ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદ્ઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરે તેવી શક્યતા. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં મકાન પડવાના કારણે 1 વૃદ્ધાનું મોત, અન્ય 1 ઇજાગ્રસ્ત. અમદાવાદના બગોદરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઓસરી રહ્યા છે. હાલ કોઈપણ ગામમાં જોખમી પરિસ્થિતિ નથી, જોકે તકેદારીના ભાગરૂપે બગોદરા ધંધુકા હાઈવે વાહન વ્યવહાર માટે બંધ. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે શાંત થશે. 30 જુલાઈએ મતદાન યોજાશે. બ્રિક્સ સંસ્કૃતિ પરિષદ આગામી 5-8 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સામૂહિક પગલાં લેવાનું આહવાન કર્યું. પ્રવાસન મંત્રાલયે ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યા. અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પુરુષોત્તમ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી બેચેનની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 12:30 મિનિટે સાંભળીશું મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
0: ધારાબેન, અષાઢ મહિનો એટલે માત્ર આકાશમાં ઘેરાતા કાળા ડિબાંગ વાદળો અને વરસાદની હેલીનો મહિનો નથી, પણ આ મહિનો છે આપણી ભીતરના અજ્ઞાનના અંધકારને મીટાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો. અને જ્યારે જ્ઞાન અને પ્રકાશની વાત આવે ને ત્યારે એક જ નામ યાદ આવે, ગુરુ.
1: કેમ કે ગુ એટલે અંધકાર, અજ્ઞાનતા, અને રૂ એટલે પ્રકાશ, એટલે ગુરુ એના નામમાં જ અર્થ સમાયેલો છે. અને સાથે સાથે બ્રહ્મમાંથી સત્ય તરફ લઈ જાય એ જ સાચો ગુરુ. અને એટલે જ કહેવાય છે ને, ગુરુ ગોવિંદ દો નો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. કબીરજીએ કેટલું સુંદર અદ્ભુત કહ્યું છે કે જો ઈશ્વર અને ગુરુ બંને સામે ઉભા હોય ને તો પહેલા પ્રણામ ગુરુને કરવા જોઈએ, કારણ કે ગુરુ વગર તો ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો એ કોણ બતાવે.
0: બહેનો, આવી રહેલા ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપ સૌ બહેનોને ખૂબ ખૂબ શુભકામના.
1: અને ગુરુની મહિમા જયારે આજે આપણે ગાવાની છે ને જીજ્ઞાબેન, ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે અજ્ઞાનના અંધારામાંથી જેને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો અને ભટકતા જીવનને જેણે સાચો માર્ગ બતાવ્યો,
0: અક્ષર એક એક શીખવીને જેણે શબ્દોને શણગાર્યા, આપણી કલમને વાચા આપી અને આપણા વિચારોને વિસ્તાર્યા,
1: ક્યારેક પિતા બનીને વઢ્યા તો ક્યારેક માતા બનીને વાલે કર્યું, પડી જવાય જ્યારે જીવનમાં ત્યારે હાથ પકડીને બેઠું કર્યું.
0: ઈશ્વર પહેલા વંદન તમને, હે મારા પથદર્શક દેવ, તમારી કૃપાથી જ આવી જીવનમાં સંસ્કારોની આ ટેવ.
1: શેષ ઝુકાવી વંદન કરીએ, સ્વીકારજો આ પ્રણામ, આપના ચરણોમાં જ વસેલું છે અમારું આખું એ ધામ.
0: તો બહેનો, આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આજે આપણા જીવનના સૌ ગુરુઓને ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
1: અને આમે જીજ્ઞાબેન, ગુરુની સંકલ્પના ક્યાં ઉંમરથી આપણે બાંધી શકીએ છીએ? ક્યારેક ક્યારેક આપણાથી અનેક નાની ઉંમરના વ્યક્તિ કે એક નાનકડો જીવ પણ ક્યારેક આપણી સામે એવી પ્રક્રિયા કે ક્રિયા કરી જાય છે કે જેમાંથી આપણે અનેક ગણું શીખી શકીએ છીએ. તો આજના આ પાવન દિવસે જ્યારે ગુરુ પૂર્ણિમાનો ખાસ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છીએ, ત્યારે એવા દરેક ગુરુને આપણે આજે નમન કરીએ છીએ કે જેની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખ્યા છીએ. એવા પ્રકૃતિના તત્વો કે જેમાં પરમાત્માનો અંશ રહેલો છે અને જે પોતાની ક્રિયા દ્વારા આપણને ઘણું બધું શીખવી જાય છે, એવા બધા પ્રકૃતિના તત્વોને પણ અનેક ગણા વંદન.

0: બહેનો, ભારતીય સંસ્કૃતિના પ્રાણ, આર્ય ધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા, દૈવી શક્તિ સંપન્ન મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક, તત્વદ્રષ્ટા અને કૃષ્ણ ભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા વેદ વ્યાસજી.
1: અને બહેનો, આ વેદ વ્યાસનો જન્મ દિવસ એટલે કે આ વ્યાસ પૂર્ણિમાનો દિવસ, અને એટલે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના 10 વિભૂતિ યોગ નામના અધ્યાયમાં 37માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, મુનિના મવ્યહમ વ્યાસ, મુનિઓમાં હું વ્યાસ છું. વ્યાસજી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે, અને આ વેદ વ્યાસજી પણ શ્રી કૃષ્ણના પ્રતિનિધિ જ છે. વ્યાસજીને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે, અને આપણે અગાઉ જેમ વાત કરી તેમ એમનો જન્મદિવસ એટલે વ્યાસ પૂર્ણિમાનો દિવસ. વેદ વ્યાસને 4 મોઢા નથી છતાં બ્રહ્મદેવ જેવા છે, આ હાથ નથી છતાં પણ તે વિષ્ણુ જેવા છે, ત્રીજી આંખ નથી છતાં શિવજી જેવા છે. તો આવા વિષ્ણુ રૂપ વ્યાસ અને વ્યાસ રૂપ વિષ્ણુ જેમણે પોતાની સરસ્વતી વડે સમગ્ર ભારત દેશને પવિત્ર કર્યો છે, એવા આ વેદ વ્યાસને આજના દિવસે આપણે શત શત નમન કરીએ. અને તેમણે અનેક શાસ્ત્રોની રચના કરી અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાદુર્ભાવ પણ કર્યો, તેથી ગુરુ તરીકે ભારતીય શાસ્ત્રોમાં એ પ્રસિદ્ધ થયા, અને એટલે જ વ્યાસ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.
0: અને બહેનો, ગુરુ માત્ર એ નથી જે આપણને શાળામાં કે કોલેજમાં ચોપડીઓ ભણાવે, ગુરુ તો એ દરેક વ્યક્તિ છે કે જે આપણને અંધકારમાંથી અજવાળા તરફ દોરી જાય છે. એક નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ને, ત્યારે એની માં એની પહેલી ગુરુ બને છે. જ્યારે દુનિયાની સામે લડતા શીખે છે ત્યારે પિતા એના ગુરુ બને છે. અને જીવનના વણાકો પર જ્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ ત્યારે સાચો રસ્તો બતાવનાર આપણો મિત્ર પણ આપણો ગુરુ બની શકે છે. હા બહેનો, જેમ કુંભાર માટીના પિંડને અંદરથી હાથનો ટેકો આપીને બહારથી ટાપલી મારે છે ને, બસ એ જ રીતે ગુરુ આપણી નબળાઈઓ પર પ્રહાર કરીને આપણી અંદર છુપાયેલી શ્રેષ્ઠતાને બહાર લાવે છે. તે આપણને માત્ર અક્ષર જ્ઞાન નથી આપતા પણ જીવન જીવવાનું વિજ્ઞાન શીખવાડે છે.

0: બેનો, ક્યારે વિચાર્યું છે કે આપણી જિંદગી આપણને કેવી રીતે ઘડે છે? સાચું કહું ને તો સમય પોતે પણ એક બહુ મોટો ગુરુ છે એવું તમને નથી લાગતું? સમય જે પાઠ આપણને શીખવી જાય છે ને એ કોઈ પુસ્તકમાં કે ક્યાંય તમને લખેલું જોવા નહીં મળે.
1: બેનો, ગુરુ વિશે વાત નીકળે ને ત્યારે એક બહુ સુંદર વાર્તા યાદ આવ્યો કે એક શિલ્પી પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવતો હતો. કોઈએ એને પૂછ્યું કે તમે આટલી સુંદર મૂર્તિ કેવી રીતે બનાવી? ત્યારે શિલ્પીએ બહુ સરસ જવાબ આપ્યો. એણે કહ્યું કે મૂર્તિ તો આ પથ્થરની અંદર પહેલેથી જ હતી. મેં તો માત્ર એની ઉપરનો નકામો કચરો અને નકામા પથ્થરો ખંખેર્યા છે.
0: તો બહેનો, ગુરુનું કામ પણ કંઈક આવું જ છે ને. આપણી અંદર એક સુંદર, સફળ અને સંસ્કારી માણસ પહેલેથી જ છુપાયેલો છે, પણ ગુરુ માત્ર આપણા પરથી અજ્ઞાન, અહંકાર અને આળસનો નકામો કચરો હટાવી દે છે અને આપણી અંદર રહેલી શ્રેષ્ઠ મૂર્તિ આ દુનિયા સામે પ્રગટ કરે છે.
1: અને બહેનો, એટલે જ તો કહેવાયું છે ને, અંધકારથી અજવાળા તરફની એ સફર છે. ગુરુની નજર જ્યાં પડે ત્યાં કિસ્મતની અસહ્ય અસર છે.
0: કોઈ સવાલનો જવાબ જ્યારે જડતો નથી ને જિંદગીમાં, ત્યારે ગુરુનો એક નાનો ઈશારો જ કાફી અને સદ્ધર છે.
1: એટલે જ બહેનો, આ જગતમાં આપણને ઠોકર મારવા વાળા તો હજારો મળી જશે, પણ ઠોકર વાગ્યા પછી બેટા કઈ વાંધો નહીં, ફરી ઉભો થા, હું બેઠો છું ને, એવું કહીને પીઠ થાબડવા વાળો માર્ગદર્શક નસીબદારને જ મળે છે.
0: જો તમારી પાસે પણ આવા કોઈ ગુરુ, કોઈ મેન્ટર કે કોઈ એવા વડીલ છે જેમના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો ને, તો તમે દુનિયાના સૌથી અમીર માણસ છો.

0: જેમ દીવો પોતાની મેળે નથી સળગતો એને દીવાસળીની જરૂર પડે છે, એમ જ આપણી અંદર ગમે તેટલી શક્તિઓ હોય પણ એને જગાડવા માટે એક ગુરુના આશીર્વાદની જરૂર તો પડે જ છે.
1: આપણે ગુરુના આશીર્વાદની વાત કરી, સમયના પાઠની વાત કરી અને અણધાર્યા ગુરુઓની પણ વાત કરી, પણ ક્યારેય અરીસા સામે જોઈને એ માણસને પૂછ્યું છે કે શું હું કોઈનો સાચો ગુરુ બની શક્યો છું? જો બહેનો, ગુરુ બનવા માટે કોઈ સ્ટેજ પર ઊભા રહીને ભાષણ આપવાની જરૂર નથી, પણ જ્યારે તમે રસ્તા પર ચાલતા કોઈ અજાણ્યા માણસને સાચો રસ્તો બતાવો છો ને, ત્યારે તમે એના માર્ગદર્શક બનો છો.
0: અને જ્યારે તમારા ઘરમાં કોઈ નાનું બાળક તમને જોઈને સારું વર્તન કે મીઠી ભાષા શીખે છે ને, ત્યારે તમે એના આદર્શ ગુરુ બનો જ છો.
1: અને જ્યારે ઓફિસમાં કે બિઝનેસમાં કોઈ નવો આવેલો યુવાન મૂંઝાતો હોય અને તમે એની પીઠ પર હાથ મૂકીને કહો કે ચિંતા ન કર, ભૂલ થાય તો ભલે થાય, હું તને શીખવાડીશ, ત્યારે તમે એના જીવનના સાચા મેન્ટર બની જાઓ છો.
0: અને આપણું જીવન એવું હોવું જોઈએ દોસ્તો કે આપણી હાજરીથી કોઈના જીવનનો અંધકાર દૂર થાય. જગતમાં જ્ઞાન વહેંચવાથી જ વધે છે. આપણી પાસે જે કંઈ સદગુણ છે, જે કંઈ આવડત છે, એ જો આપણે આવનારી પેઢીને પ્રેમથી આપી શકીએ ને, તો જ આપણને મળેલ ગુરુનું ઋણ આપણે ચૂકવી શકીએ.
1: અને એટલે જ જ્ઞાનનો દીવો એવો પ્રગટાવો કે સદીઓ સુધી એનો ઉજાસ રહે. ચાલ્યા જઈએ આપણે આ દુનિયામાંથી તો એ આપણો અહેસાસ રહે.
0: શીખ્યા છીએ જે કંઈ પણ વડીલો અને ગુરુઓ પાસેથી, એ વારસો બીજાને આપીએ જેથી માનવતા પર વિશ્વાસ રહે.
1: તો બહેનો, આજે માત્ર ગુરુઓને જ વંદન નથી કરવા, પણ પ્રતિજ્ઞા લઈએ આપણે પણ કોઈકના જીવનમાં અજવાળું ફેલાવવામાં નિમિત્ત બનીશું, કોઈ ભટકતાને સાચો રાહ બતાવીશું.

0: બહેનો, સફર આ જિંદગીની ગુરુ ચરણોથી શરૂ થાય છે. એમની જ કૃપાથી પથ્થર પણ અતિ કિંમતી હીરો થાય છે.
1: શબ્દો ખૂટી પડે પણ મહિમા એમનો ખૂટતો નથી. ગુરુના આશીર્વાદનો દોરો કદી અધવચ્ચે તૂટતો નથી.
0: શીશ ચૂકાવીને કરીએ આજના દિવસે પ્રણામ. જગતના દરેક સદગુરુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. તો બહેનો, અંતમાં બસ એટલું જ કહીએ કે પુસ્તકો આપણને જ્ઞાન આપે છે, પણ ગુરુ આપણને એ જ્ઞાનને જીવવાની કળા શીખવે છે. રસ્તો ગમે તેટલો અંધકાર ભર્યો હોય, પણ જો હાથમાં ગુરુના આશીર્વાદનો દીવો હોય ને, તો મંઝિલ સુધી પહોંચવું પણ અશક્ય નથી. આજે આપણે જે કંઈ પણ છીએ ને, એમાં આપણા માતા પિતા, શિક્ષકો અને માર્ગદર્શકોનો ફાળો છે. તો ચાલો આજના દિવસે આપણા જીવનના એ દરેક ગુરુને હૃદયપૂર્વક વંદન કરીએ અને એમના બતાવેલા સચ્ચાઈના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ.
1: તો બહેનો, આ સરસ મજાની વાત સાથે ગુરુને આપણા જીવનમાં આપણે કાયમ યાદ રાખીએ અને ગુરુ પ્રત્યેનો સદભાવ હંમેશા મનમાં રાખીએ એવી સદભાવના સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
1: ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો, આવજો.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન, પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

નયન પંચોલી અને સોનલ રાવલને આપ સાંભળી રહ્યા હતા. રચનાથી તુષાર શુક્લની. હવે સાંભળીએ ભગવતી કુમાર શર્માની રચના. સ્વર છે વિભા દેસાઈનું.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતા

0: અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એનડીએની મંગલ મિલન બેઠક યોજાઈ. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ. બોટ દ્વારા લોકોને ખોરાક પાણી સહિતની સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા. અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન થયેલા ઘર્ષણમાં 20ના મોત. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. આજે લોકસભાની કાર્યવાહી શરૂ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ પેરા એથ્લેટ શર્મિલા ધનખડને 23મી કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા. તેમણે સર્વેશ કુશારે, વલ્લુરી અજયબાબુ અને જ્ઞાનેશ્વરી યાદવને રજતચંદ્રક અને શિલ્પા શૈલા અને વિંદ્યારાની દેવીને કાંસ્યચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. તેમણે કેનેડામાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અનાહત સિંહને પણ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં તેમણે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. અધ્યક્ષે વિરોધ પક્ષોને જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા બિલ 2026 પર ચર્ચા કરવા અપીલ કરી. જો કે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
1: आज हम 2 बजे इस महत्वपूर्ण विषय पर चर्चा करेंगे, ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: તેવી જ રીતે રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સભાપતિ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કરતાં વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્ચાર શરૂ કરતા ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારે કથિત નીટ યુજી

સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય પેરા શોટપુટર શર્મિલા ધનખડે મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. 9.81 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યા છે. સર્વેશ કુશારે પુરૂષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં 2.25 મીટર ઊંચો કૂદકો લગાવીને રજત ચંદ્રક જીત્યો. ઉપરાંત વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે 1-1 રજત ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે મંગળવારે આ બેઠક યોજાય છે, જેનો ઉદ્દેશ સંપૂર્ણ ગઠબંધનમાં એકતા દર્શાવવાનો છે. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ ગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી. છેલ્લી

પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન લગભગ 20 લોકો માર્યા ગયા હોવાના અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં JAAC જણાવ્યું હતું કે લોંગ માર્ચ કાફલા રાવલકોટ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 19 મૃતકોની ઓળખની પુષ્ટિ થઈ છે અને સંદેશાવ્યવહાર સેવાઓ પુનઃસ્થાપિત થયા બાદ વધુ વિગત ઉપલબ્ધ થશે. સમિતિએ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો અને લોકશાહી સરકારોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે વિસ્ફોટકો અને વધુ પડતા બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવાયો છે. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ છે. સત્તાવાર અહેવાલ મુજબ શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ, જોરહાટ, નાગાંવ અને કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના 631 ગામોમાં 4,45,000થી વધુ લોકો હજુ પણ પૂરથી અસરગ્રસ્ત છે. ગઈકાલે કોઈ વધુ જાનહાની નોંધાઈ નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે. જે અંતરિયાળ ગામડાઓ પાણીમાં ડૂબેલા છે ત્યાં હજુ પણ ખોરાકનો પુરવઠો, આરોગ્ય અને સ્વચ્છતા માટે જરૂરી સામગ્રીનું પરિવહન બોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં NDAની મંગલ મિલન બેઠક યોજાઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તામર્યાદામાં વધારો કરાયો. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરોની સત્તામર્યાદામાં જે વધારો કરાયો તેમાં રાજ્ય સરકારના બોર્ડ કે નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તામર્યાદા 15 લાખથી વધારીને 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તામર્યાદા 50 લાખ કરવામાં આવી. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તામર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિગત રહેઠાણની સત્તામર્યાદા 20,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ સત્તામર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ કે સહકારી ગોડાઉનની સત્તામર્યાદા 1 લાખ રૂપિયા કરાઈ છે. આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી નહીં આવવું પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઇ બાઇક લોન્ચ કરાયું. રાજ્યમાં બનેલા આ બાઇકની રેન્જ 260 કિલોમીટરની છે. આ અંગે બાઇકના ફાઉન્ડર પ્રિયાંક રાખોડિયાએ વધુ માહિતી આપી હતી.
1: તમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો. 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય, જે આપણે ઘરમાં દરેક જગ્યાએ આપણને અવેલેબલ હોય, તે જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો છો. એની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. ગવર્મેન્ટની સબસિડી ઓલરેડી અત્યારે પીએમ ઈ ડ્રાઈવ હાલમાં અવેલેબલ છે અને ગુજરાત ગવર્મેન્ટની પણ આરટીઓ માટેની એની સબસિડી ગવર્મેન્ટ આપણી આપી રહી છે.
0: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો સહિત ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કુલ 5,154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડી હતી. બોટાદના મેઘવડિયા ગામમાં ચાંદીપુરા વાયરસ તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન દેખરેખ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. આરોગ્યકર્મીઓએ ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ કરી રોગના લક્ષણ અંગેની માહિતી એકત્રિત કરી. ઉપરાંત ગામમાં HTH એટલે કે ઉચ્ચ શક્તિવાળા ક્લોરીન સંયોજન દ્વારા પીવાના પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરાયું. આ સાથે જ IEC એટલે કે માહિતી અભ્યાસ અને સંચાર પ્રવૃત્તિ હેઠળ આરોગ્ય ટુકડીએ ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગથી બચવાના ઉપાય અંગે લોકોને માહિતી આપી. એક જ દિવસમાં 7,83,000 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA ફરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે. આ પહેલા 17 જૂન 2026ના રોજ નોંધાયેલ 7,78,000 મેટ્રિક ટનના એક દિવસના સંચાલનનો રેકોર્ડ હવે પાછળ રહી ગયો છે. આ સિદ્ધિ સાથે DPAના વાડીનાર સ્થિત ઓફશોર ઓઇલ ટર્મિનલે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. ટર્મિનલે એક જ દિવસમાં 5,09,000 મેટ્રિક ટન પ્રવાહી કાર્ગોનું સંચાલન કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રાજ્યભરમાં આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. જો કે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સવારે 10 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ દાહોદ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55.17% વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 69.30% જેટલો જળસંગ્રહ થયો છે. તો દરમિયાન રાજ્યના 20 બંધ હાઈ એલર્ટ પર છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી પહેલીવાર 2 કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપરવાસ, મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે થઈ રહેલા વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 68 મિલીમીટર વરસાદ જેતપુર પાવીમાં થયાના અહેવાલ છે. નર્મદામાં થયેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું જિલ્લા પંચાયત દ્વારા સમારકામ શરૂ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં જૂન જુલાઈ મહિના દરમિયાન ચોમાસાનો માહોલ બરાબર જામતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું. સામાન્ય રીતે ચોમાસુ ખેતી પાક માટે તબક્કાવારનો વરસાદ અત્યંત મહત્વપૂર્ણ રહે છે, કારણ કે સતત વરસાદ કે પછી સતત ઉઘાડ પણ ખેતી પાકને નુકસાન પહોંચાડતો હોય છે. પરંતુ તાજેતરમાં જિલ્લામાં મેઘમહેર થતાં જ ખરીફ વાવણીએ મોટો વેગ પકડ્યો છે અને વરસાદના અભાવે જે ખેડૂતો વાવણીથી વંચિત હતા તેમણે પણ ખેતરમાં વાવણી કાર્ય પૂર્ણ કરી લીધું. મળતી વિગત મુજબ જિલ્લામાં 24 જુલાઈ સુધીમાં કુલ 91.42% વાવણી કાર્ય પૂર્ણ થયું. હાલ થોડા ખેડૂતો જ વાવણી માટે બાકી રહ્યા છે, જેઓ પણ આગામી દિવસોમાં વાવણી પૂર્ણ કરી 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે. જિલ્લાના મુખ્ય ખરીફ પાકની વાત કરીએ તો ખાસ કરીને કપાસનું જિલ્લામાં કુલ 2,13,875 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તેમાં સૌથી વધુ 36,170 હેક્ટર વાવેતર સાથે વલ્લભીપુર તાલુકા મોખરે રહ્યો, જ્યારે બીજા ક્રમે જિલ્લામાં 1,12,618 હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું. આ ઉપરાંત સૌથી વધુ 37,012 હેક્ટર વાવેતર સાથે મહુવા તાલુકો પ્રથમ સ્થાને રહ્યો છે. તો પશુઓ માટેના ઘાસચારાનું કુલ 28,941 હેક્ટરમાં વાવેતર કરાયું. ભાવનગર તાલુકામાં સૌથી વધુ 6,732 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે. હવે મુખ્ય ત્રણ પાક સિવાયના વાવેતર પર નજર કરીએ તો જિલ્લામાં 5,398 હેક્ટરમાં શાકભાજી, 1,935 હેક્ટરમાં તુવેર, મગ, મઠ અને કઠોળ તેમજ 5,487 હેક્ટર વિસ્તારમાં બાજરી, જુવાર અને મકાઈ જેવા ધાન્ય પાકનું વાવેતર કરાયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું. આમ એકંદરે તમામ પાક મળીને સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ 72,023 હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવણીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે જનચેતના અને સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ ગઈ. કાર્યક્રમના પ્રારંભે શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના કલાવૃંદના અંકિતા ચૌહાણે પ્રાર્થના રજૂ કરી હતી. પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓ તેમજ સામાજિક આગેવાનોને આરોગ્ય સેવાઓ સાથે જોડવાના રાજ્યસ્તરના અભિયાનના ભાગરૂપે આ પરિષદ યોજાઈ હતી. મહિમાવંત સનાતન પર્વ ગુરુ પૂર્ણિમાની ગોહિલવાડમાં આવતીકાલે ભાવ અને આસ્થાપૂર્ણ ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુ સ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. ભારત વર્ષ માટે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા આ પર્વનું મહાત્મ્ય ઘણું છે. સંતો મહંતો અને ધર્માચાર્યો દ્વારા આપણી સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ સમાજને મળતું રહે છે. આ પર્વની ઠેર ઠેર ઉજવણી થતી હોય છે. આવતીકાલે બુધવારે એટલે કે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે. આ માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમાંકની ભવ્ય રથયાત્રા ભાવનગર શહેરમાં ભવ્ય રીતે સંપન્ન થઈ.

શનિવારે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગર પરા સ્થિત રેલવે કોલોનીમાં આવેલા નવા ટાઈપ 4 ક્વાર્ટરના પ્રવેશ દ્વાર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ. આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક DRM દિનેશ વર્માએ મંડળના તમામ વરિષ્ઠ શાખા અધિકારીઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ દરમિયાન શ્રી વર્માએ કહ્યું હતું કે વૃક્ષો આપણા પર્યાવરણનું સંતુલન જાળવવા અને તેમજ આવનારી પેઢીઓને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવા અત્યંત જરૂરી છે. રેલવે પરિસરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળા બનાવવું એ અમારી પ્રાથમિકતામાંથી એક છે. આ કાર્યક્રમ દરમિયાન છાયાદાર તેમજ ફળદ્રુપ વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું. હમણાં જ આપ ભાવનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

સદગુરુ કબીર સાહેબ કહે છે, મારા પરમાત્માનો પંથ કેવો છે, એનું શરીર કેવું છે, ક્યાં રહે છે,

આપ સાંભળી રહ્યા હતા હેમંત ચૌહાણ અને સાથીઓને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP

0: हेठळ पात्र प्रोडक्शन हाउस निर्माताओ योग्य नियोजको एग्रीग्रेटर्स अने कंटेंट क्रिएटर्स पासेथी आकाशवाणी पर प्रसारित करवा माटे रेडियो कार्यक्रमोना प्रस्तावो मंगावामां आवे छे। एनआईपीपी नो मुख्य हेतु आकाशवाणीना कार्यक्रमोने नवीन अने उच्च गुणवत्तावाळी ऑडियो सामग्रीथी समृद्ध बनावानो, बाह्य स्रोतो द्वारा कार्यक्रमोनी विविधतामां वधारो करवानो, प्रादेशिक कंटेंटने प्रोत्साहन आपवानो, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે। આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ। કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ। રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ। આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે। દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ। NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે। વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો। જાહેરાત પૂરી થઈ।
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી।
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી। તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં।
4: મહોતુ।
0: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમ અને સાથીઓએ ગાયેલું શુક્રિયા ફિલ્મ ગીત।

0: आकाशवाणी भूज समाचार विभाग रजू करे तो साप्ताहिक कच्छी कार्यक्रम कच्छ जा वावर कच्छ जी गाल कच्छी में। नमस्कार, कच्छ जा वावर जे हिन अंक में आंजो स्वागत आए, जिनमें असा आला करे खणी आया आयूं आखे अठवाड़िये जा महत्व जा समाचार। अज जे अंक साथे अवैया अशरफ नथवाणी ने मुबेराई परेश मारू।
1: नमस्कार श्रोता मित्रों,
0: परेश भा कच्छ जा कुरो वावड़ी अज जे अंक में कुरो खास आए, पहले इन विषय श्रोताएं के गाल करियो।
2: कच्छ जे डो तालुके में जा अठ तालुके में अनापन 20% थी ओछो वरसाद नोधाणो। रापर तालुके में सौथी वधु 290 मिलीमीटर अने अबड़ासे तालुके में सौथी ओछो 32 मिलीमीटर वरसाद पियो। धोरडो गाम में कच्छ यूनिवर्सिटी द्वारा नवो एक्सटेंशन सेंटर खोले में आयो। वरसादी ऋतु वक्ते पाणीजन्य अने मच्छरजन्य रोगचाळो अटकायला करे आरोग्य तंत्र तकेदारी जा पगला घणे। आधोई गाम जा अने टांगलिया हस्तकड़ा जाय कारीगर केसाबाई जी नेशनल हैंडलूम एवॉर्ड ला करे पसंदगी करे में आवई। चौमासे जी वाट नैनी दल कच्छी माड़ुए जी आशा असड़ मेणे जे पाछले डीए में मेघो कच्छ ते मेहरबान थींदा पूरी थी। छेला 3-4 डी पहला कच्छ में केतेक धोधमार तो केतेक धीमी धार ते पौंदल वरसाद थी 16% जेटलो वरसाद नोधाणो। हवामान विभाग जे आंकड़े अनुसार हेवर सुधी कच्छ में सामान्य रीते 170 मिलीमीटर वरसाद पौणू खपे, पर तेजी सामे हेवर सुधी खाली 87 मिलीमीटर वरसाद पियो आए। छेला सतवारे में जुलाई मास में जेटलो पण वरसाद पियो आए तेम जा हिनवरे सौथी ओछो वरसाद पियो आए। गत वरे हिन समय गाड़े दरमियान 64% जेटलो वरसाद कच्छ में पियो वो। तालुकावार वरसाद जी स्थिति जी गाल करियूं तो कच्छ जे डो में जा 8 तालुका एणा आई जेडा 20% थी पण ओछो वरसाद नोधाणो आए। खाली रापर में 52% अने भचाउ में 31% जेटलो खासो एड़ो वरसाद पियो आए। तालुकावार वरसाद जी गाल करियूं तो सौथी वधु रापर तालुके में 290 मिलीमीटर वरसाद पियो आए। एन पोठिया भचाउ में 152, गांधीधाम में 88, नखत्रणा में 80, भुज में 76, मांडवी में 68, अंजार अने मुंद्रा में 56 अने लखपत में 54 मिलीमीटर हेवर सुधी वरसाद पियो आए। कच्छ में सौथी ओछो वरसाद अबड़ासे तालुके में खाली 32 मिलीमीटर ज पियो आए। 4 डीए पहला कच्छ में भारे वरसाद जी आगाही करे में आवेवी हिन परिस्थिति के ध्यान में रखेने कलेक्टर अनिल राणावसिया समीक्षा बैठक योजवो। हिन बैठक में प्रांत अधिकारी अने मामलतदार साथे चर्चा करे में आवेवी भारे वरसाद जी संभावना के ध्यान में रखेने वहीवटी तंत्र तरफ थी आगोतरा पगला घने में आया। तंत्र तरफ थी डी वॉटरिंग, ट्री ट्रिमिंग, प्रवासी स्थल बंद रखे जा अने नागरिके के सुरक्षित जगह ते खसेड़े जी कामगिरी करे में आवेवी। हिन उपरांत एनडीआरएफ एसडीआरएफ टीमें के पण तैनात करे में आवेवी। नागरिके जी सलामती ला करे जोखमी कोजवे नदी नाड़ा अने पानी जा जेडा वेण वे तेडा वने मथे प्रतिबंध करे में आयो वो। वरसाद जी स्थिति के ध्यान में रखीने 24 कलाक कार्यरत रहे एड़ो जिला कंट्रोल रूम पण चालू करे में आयो वो। तंत्र तरफ थी हिनी आगोतरे पगले जे कारण जिले में कोई पण जाचो नुकसान थींदा अटकाई सगानू। कच्छ जे अंतरियाण विस्तार में घर आंगणे ज उच्च शिक्षण मिली रहे तेन हेतु थी क्रांति गुरु श्यामजी कृष्ण वर्मा कच्छ यूनिवर्सिटी तरफ थी विश्व प्रसिद्ध धोरडो गाम में गोरेवाली माध्यमिक शाळा खाते नवो एक्सटेंशन सेंटर जो शुभारंभ करे में आयो। यूनिवर्सिटी जा कुलपति डॉक्टर मोहन पटेल जे हस्ते हिन सेंटर जो लोकार्पण करे में आयो वो। हिन प्रसंग ते कुलपति चयों के कच्छ जे छेवाड़े जे विस्तार में हिन वरे 5 नवा एक्सटेंशन सेंटर चालू करे में आया आई। खास करे ने बनी विस्तार जी छोकरिये के ही शैक्षणिक तकचो वधु में वधु लाभ के नेला करे अपील करे में आवेवी। यूनिवर्सिटी आगामी समय में उद्योग लक्षी अभ्यासक्रम पण चालू करे वेरवाय तेड़ी जाहिरात पण करे में आवेई। एक्सटेंशन सेंटर जा कोऑर्डिनेटर डॉक्टर राम सौंदरवा दीकरिये के उच्च शिक्षण गिने जो अनुरोध क्यों। हिन कार्यक्रम में स्थानिक अग्रणी पंचायत चा होदेदार सहित गाम जा माड़ू उपस्थित रहा। ચોમાસે જી ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળે જો પ્રમાણ વધી વિને તો હેન ઋતુ દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા જી ખાસ કાળજી રખની જરૂરી આય. ચોમાસે જી ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાજે તેના કરે આરોગ્ય વિભાગ તકેદારી જા પગલા અનુસરે જો ચે આય. સોણો એકડો વિશેષ અહેવાલ.
3: ચોમાસે જે ઋતુ દરમિયાન વરસાદ જે કારણે પાણી ભરાય જો ભેજ અને મચ્છરે જો ઉપદ્રવમે વધારો થયે તો જંજે કારણે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા ઝાડા ઉલટી ટાઇફોઇડ કમળો સહિત જા પાણીજન્ય અને વાહક રોગ ફેલાય જી સંભાવના વધી હતી. હલને કલે કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લે જે તમામ નાગરિકે કે આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રખેલે અનુરોધ કરે મે આવ્યો હોય. તકેદારી જે ભાગરૂપે ખાલી ઉકાળેલો અથવા શુદ્ધ પીધેજો પાણી જ વાપરેજો, તાજો અને સ્વચ્છ ભોજન ગણેજો અને ખુલે મેં વકાંતી ખાદ્ય ચીજે જે સેવન કે ટાળેજો. ઘર જે આસપાસ પાણી જે સંગ્રહ સ્થળે મેં પાણી ન ભરાય એની ખ્યાલ રખેજી અને દર અઠવાડિયે પાણી જા ટાંકા કુલર તથા અન્ય વાસણ સાફ કરેજા. મચ્છરથી બચેલે આંખે બાયજા કપડાં પહેરેજા. મચ્છરદાની અથવા મચ્છર પ્રતિરોધક સાધને જો ઉપયોગ કરેજો. ખાધેથી પહેલા અને શૌચ કર્યા બાદ સાબુથી હાથ ધૂતે જે ટેવ રાખેજી. તાવ ઝાડા ઉલટી શરીરમાં દુખાવવે કે અસામાન્ય લક્ષણને જે ખબર પાય તો પંજી રીતે દવા ગણેજી બદલે નજીક જે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ અને સારવાર કરાયજી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસે જે ઋતુ કે ધ્યાનમાં રાખીને તમામ સરકારી આરોગ્ય સંસ્થાએ જરૂરી દવા નિદાન અને સારવાર જે પૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરે મેં આવી જાય અને ઉપરાંત ગામડે મેં તથા શહેરી વિસ્તારે મેં મચ્છરજન્ય રોગે જે નિયંત્રણને સર્વે લાર્વા નિયંત્રણ ફોગિંગ અને જનજાગૃતિ જી વિવિધ પ્રવૃત્તિ સતત હાથ ધરીમે અચેતી. વધુ વિગત દીધા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છો કે ચોમાસે જી ઋતુ દરમિયાન સામાન્ય સાવચેતી અને સ્વચ્છતા જાળવેથી ઘણે મણે ચેપી રોગોથી બચી શકાય તો દરેક નાગરિકે કે પંજો ઘર અને આસપાસ જે વિસ્તારમાં સ્વચ્છતા જાળવેજી અને સમયસર આરોગ્ય સેવા જો લાભ ગણેજો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ નાગરિકે કે સતર્ક રહીને ચોમાસે જી ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવેજી, મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગેથી બચી લે જરૂરી તકેદારી રાખેજી અને સ્વસ્થ સુરક્ષિત અને રોગમુક્ત કચ્છ જે નિર્માણ મે સહભાગી બનેલે અપીલ કરે મે આવીએ. કચ્છ જે વાવડલે તોફિક સમા આકાશવાણી ભુજ.
2: ભચાઉ તાલુકે જે આધોઈ ગામ જા અને ટાંગલિયા હસ્તકળા જા કારીગર વણકર કેશાભાઈ લખમણભાઈ કે વરે બોહજર પેંજીલા કરે પ્રતિષ્ઠિત નેશનલ હેન્ડલૂમ એવોર્ડલા કરે પસંદગી કરે મેં આવી આય. હિ સન્માન ખાસ કરીને ટાંગલિયા દુપટ્ટા ભનાઈજી હિનીજી કુશળતા અને હસ્તકળા ક્ષેત્રે યોગદાન બદલ ડેમે અચેરી હોય. કેન્દ્ર સરકાર જા વસ્ત્ર મંત્રાલય જા વિકાસ આયુક્ત કાર્યાલય તરફથી હિનજી સત્તાવાર જાણકારી ડેમે આવી આય. આગામી 7 ઓગસ્ટ જો નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રભવન કલ્ચર સેન્ટર મે રાષ્ટ્રપતિ જે હસ્તે હી એવોર્ડ એનાયત કરે મે અચિંદો. ટાંગલિયા કળા હી ગુજરાતી પ્રાચીન અને વિશિષ્ટ હસ્તકળા આય. હેન શૈલી મે વણકર કાપડતે ઝીણવટ રીતે નેડા નેડા દાણા જેડી ભાત ઉપસેતો જે કારણે હી વણાટ કામ થી અલગ છાપ દેસા જેતી. હેન કળા મે કોઈ પણ છાપ કામ કે ભરતકામ કરે જે બદલે વણાટ દરમિયાન જ દોરે કે ફેરવીને વિવિધ આકૃતિઓ તૈયાર કરે મે અચેતી.
0: શ્રોતા મિત્રો, હાણે પા કચ્છ જે અન્ય મહત્વ જે સમાચારે મથે એકડી નજર વજુ રજૂ કરીએ તા કલ્પના શાહ.
4: જિલ્લે મે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નિશાળે મે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક જી ભરતી અંતર્ગત સ્થળ પસંદગી જી પ્રક્રિયા શરૂ કરે મે આવી. આગામી રક્ષાબંધન જે તહેવાર કે ધ્યાન મે રખીને ટપાલ વિભાગ દ્વારા વિદેશ મે વસ્તલ પ્રિયજને સુધી રાખડી ને ભેટ સુરક્ષિત અને સમયસર પહોંચાયેલા કરે હકડી ખાસ રાખડી ઓફર શરૂ કરે. જિલ્લે મે મત્સ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ બોટ અને હોડી ધારક માછીમારે અને મત્સ્ય વેચાણ કરદલ વેપારીએ કે યોજનાએ જો લાભ ગણેલા 31 જુલાઈ સુધી મે આઈ ખેડૂત પોર્ટલ તે ઓનલાઈન અરજી કરી શકાંધી. ભુજ તાલુકે જે એરંડાવલી ગામ મે પશુએજા રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાણો. ભારી વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકાર જી ઇમરજન્સી અથવા મદદ જી જરૂરિયાત ઉભી થયે તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી સેવા નંબર 72 તાત્કાલિક સંપર્ક કરેલા જણાય મે આયો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જા અધ્યક્ષ હિમાંજય પાલીવાલજી જિલ્લેજી મુલાકાત દરમિયાન જિલ્લે મે સંસ્કૃત ભાષા જે પ્રચાર પ્રસાર અને

નાનુભાઈ ભરવાડને સાંભળ્યા બાદ લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું રમેશભાઈ વાદીના કંઠમાં કાજી મોહમ્મદ શાહની રચના.

રમેશ ભીવાદીએ ગાયેલી તુલસીદાસજીની રચના સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: कयो। झारखंड में छहन आला कमांडरनि समेत 16 माओवादियुनि पुलिस साम्हूं हथियार फिटा कया। छत्तीसगढ़ ऐं ओडिशा में ज़बरदस्त बरसाति जो रेड अलर्ट। आकाशवाणीअ तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: आकाशवाणी भुज समाचार अशरफ नथवाणी वाचे छे। नमस्कार। सरकारी जमीन फाळवणीनी प्रक्रिया झड़पी अने सरल बनावा माटे जिला कलेक्टर अने जिला विकास अधिकारीनी सत्ता मर्यादामां वधारो करायो छे। राज्य सरकारना आ निर्णय अनुसार जिला कलेक्टरोनी सत्ता मर्यादामां जे वधारो करायो तेमां राज्य सरकारना बोर्ड निगमने 2 हेक्टर सुधीनी जमीन फाळवणी माटे नाणाकीय सत्ता मर्यादा 15 लाखथी वधारीने 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા 50 લાખ કરવામાં આવી છે। સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે। આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા 20,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ સત્તા મર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓની સહકારી ગોડાઉનની સત્તા મર્યાદા 1 લાખ રૂપિયા કરાઈ છે। આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી આવવું નહીં પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે। એક જ દિવસમાં 7,83,000 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA ફરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે। આ પહેલાં 17 જૂન 2026ના રોજ નોંધાયેલ 7,78,000 મેટ્રિક ટનના એક દિવસના સંચાલનનો રેકોર્ડ હવે પાછળ રહી ગયો છે। આ સિદ્ધિ સાથે DPAના વાડીનાર સ્થિત ઓફશોર ઓઇલ ટર્મિનલે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે। ટર્મિનલે એક જ દિવસમાં 5,09,000 મેટ્રિક ટન પ્રવાહી કાર્ગોનું સંચાલન કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દ્વારા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા કરવામાં આવી। બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા અગાઉ મંજૂર થયેલી યોજનાઓને સુધારા મંજૂરી અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓને સૈદ્ધાંતિક બહાલી આપવામાં આવી હતી। આ સાથે જર્જરિત ઊંચી ટાંકીઓના ડિમોલિશન બાબતે સર્વેની કામગીરી ટોલ ફ્રી નંબર 1916-1916 હેઠળ આવતી ફરિયાદોની સમીક્ષા, પાણી સમિતિઓની પુનઃરચના, જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય સ્તરે પાણીના સ્ત્રોત તથા પાણી વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી। શ્રી રાણાવસિયાએ વિવિધ યોજનાઓના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પાણી વિતરણ સુચારું કરવા, ઓપરેટરોની નિમણૂક કરવા અને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાનું સંચાલન ગ્રામ પંચાયત તથા પાણી સમિતિને સોંપવા જણાવ્યું હતું। વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ રહેણાંક મકાનો તથા તળાવ સહિતના સ્તરે થાય તે માટે વિવિધ વિભાગોના સંકલનથી નક્કર આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી। વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને કચેરીઓને માનવબળનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એક વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા અને નાયબ મામલતદારોની બદલી નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે। આદેશ મુજબ કેટલાક અધિકારીઓને મામલતદાર કચેરીઓમાંથી અન્ય તાલુકાની કચેરીઓમાં બદલાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય પ્રાંત કચેરી, ચૂંટણી શાખા, મહેસૂલ સંબંધિત વિભાગો અને અન્ય વહીવટી એકમોમાં ફરજ સોંપવામાં આવી છે। સંબંધિત તમામ અધિકારીઓને નવી ફરજના સ્થળે સમયસર હાજર થવા સૂચના આપવામાં આવી છે। પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીરને જોડતા 32 કિલોમીટર લાંબા દેશલપર હાજીપીર માર્ગનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। વાહન ચાલકો તથા સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને દૂર કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 95 કરોડ 60 લાખના ખર્ચે 32 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો સિમેન્ટ કોન્ક્રીટ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર સઘન મોનિટરિંગ રાખીને આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ નવો CC રોડ બનવાથી ચોમાસા દરમિયાન રસ્તો ધોવાઈ જવા કે ખરાબ થવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે। ઉપરાંત હાજીપીર ખાતે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે યાત્રા સુગમ બની રહેશે। આબોહવા પરિવર્તન, અલનીનોની પ્રતિકૂળ અસરો અને અનિયમિત ચોમાસાને કારણે ખરીફ પાકો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. તેવામાં રાજ્યસભામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલ મુજબ દેશમાં ખાદ્ય સુરક્ષા અને કૃષિ ઉત્પાદન પર તોળાઈ રહેલા જોખમને પહોંચી વળવા માટે સરકારે દેશના કુલ 262 જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કર્યા છે. આ હાઈ રિસ્ક જિલ્લાઓની યાદીમાં ગુજરાતના 23 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં

ભૌગોલિક રીતે સૌથી મોટા અને અછતગ્રસ્ત ગણાતા કચ્છ જિલ્લાને પણ ખાસ ફોકસ હેઠળ મૂકવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે કચ્છ સહિતના જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કરીને વિશેષ દેખરેખ હેઠળ લેવામાં આવ્યા છે, ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર કન્ટીજન્સી પ્લાન હેઠળ ત્વરિત પગલાં લઈ શકાશે. આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે વિવિધ તાલુકાઓમાં વિવિધ બિનસરકારી સંસ્થાઓ અને જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ તથા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેપેટાઇટિસના પ્રકારો, તેના સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર તપાસનું મહત્વ તથા યોગ્ય સારવાર અંગે લોકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, આજકાલ આપણી યુવા પેઢીમાં ફિટનેસ અને ડાયટનો ક્રેઝ કેટલો વધી ગયો છે ને, પણ આ ક્રેઝમાં પાછું કન્ફ્યુઝન પણ એટલું જ છે.
1: સાચી વાત છે. સ્વાસ્થ્ય આ શબ્દ સાંભળતા જ આપના મનમાં શું આવે? ડાયટ, કસરત, વજન, જીમ કે પછી કોઈ નવી હેલ્થ ટિપ્સ? પરંતુ શું સ્વાસ્થ્યનો અર્થ માત્ર વજન ઘટાડવા પૂરતો જ સીમિત છે? શું સ્વસ્થ રહેવા માટે આપણને આપણા પરંપરાગત ખોરાકથી દૂર જવું પડે? આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ એક એવી વ્યક્તિ વિશે જેમણે આ બધા પ્રશ્નો વિશે લોકોને નવી રીતે વિચારતા તો કર્યા જ છે. એક એવી વ્યક્તિ જેમણે સ્વાસ્થ્યની વાતને માત્ર સેલિબ્રિટી સુધી જ નહીં પરંતુ સામાન્ય માણસના રસોડા સુધી પણ પહોંચાડી છે. આજે આપણે જાણીશું ભારતની જાણીતી ન્યુટ્રિશનિસ્ટ અને લેખિકા ઋજુતા દિવેકર વિશે.
0: ઋજુતા દિવેકર ભારતની જાણીતી ન્યુટ્રિશનિસ્ટ, સ્પોર્ટ્સ સાયન્સ નિષ્ણાંત, લેખિકા અને પબ્લિક હેલ્થ એડવોકેટ છે. પરંતુ તેમને માત્ર ન્યુટ્રિશનિસ્ટ તરીકે ઓળખવી પૂરતી નથી, કારણ કે તેમણે લોકોને માત્ર શું ખાવું તે જ નથી કહ્યું, પરંતુ ખોરાક અને સ્વાસ્થ્યને જોવાની આપણી આખી દ્રષ્ટિ બદલાવવાનો પ્રયાસ કર્યો છે. આજે જ્યારે લોકો સોશિયલ મીડિયા પર દેખાતા નવા નવા ડાયટ અને ફિટનેસ ટ્રેન્ડ પાછળ દોડે છે, ત્યારે ઋજુતા દિવેકર આપણને આપણા મૂળ તરફ પાછા જોવાનું કહે છે.
1: ઋજુતા દિવેકરનો ઉછેર મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. તેમના જીવનમાં બાળપણથી જ યોગ, શિસ્ત અને સતત શીખવાની ભાવનાનું મહત્વ હતું. તેમના પરિવાર માટે યોગ કોઈ ફેશન નહોતો પરંતુ જીવનશૈલીનો જ એક ભાગ હતો. આ વાતનો તેમના વિચારો ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. બાળપણથી જ તેમને સમજાયું કે સ્વાસ્થ્ય કોઈ એક દિવસની વસ્તુ નથી, સ્વાસ્થ્ય એટલે રોજિંદા જીવનની નાની નાની આદતોનું પરિણામ.
0: આગળ જતા ઋજુતા દિવેકરે પોતાના રસના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે સ્પોર્ટ્સ સાયન્સ ન્યુટ્રિશનનો અભ્યાસ કર્યો. તેમણે SNDT કોલેજ મુંબઈમાંથી સ્પોર્ટ્સ સાયન્સ અને ન્યુટ્રિશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ અભ્યાસ દરમિયાન તેમને સમજાયું કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, ખોરાક આપણા શરીરની ઉર્જા, શક્તિ અને સમગ્ર સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.
1: ઋજુતા દિવેકરની ખાસિયત એ રહી છે કે તેમણે અભ્યાસ પૂર્ણ થયા પછી પણ શીખવાનું બંધ ન કર્યું. તેમણે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, યોગ, વેદાંત, આયુર્વેદ અને ભારતીય જીવનશૈલી જેવા વિવિધ વિષયોનો પણ અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ સતત નવી માહિતી મેળવતા રહ્યા. તેમના મતે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે એક ડિગ્રી પૂરતી નથી. વિશ્વ બદલાય છે, વિજ્ઞાન આગળ વધે છે અને તેથી શીખવાની પ્રક્રિયા પણ સતત ચાલુ રહેવી જોઈએ.
0: કારકિર્દીની શરૂઆતમાં ઋજુતા દિવેકરે અલગ અલગ પ્રકારના લોકો સાથે કામ કર્યું. ખેલાડીઓથી લઈને બિઝનેસમેન સુધી, ગૃહિણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધી, દરેક વ્યક્તિની જીવનશૈલી અને જરૂરિયાત અલગ હોય છે. આ વાત તેમને પોતાના અનુભવથી સમજાય. એક વ્યક્તિ માટે જે ખોરાક અને જીવનશૈલી યોગ્ય હોય તે બીજી વ્યક્તિ માટે પણ યોગ્ય હોય એવું જરૂરી નથી. આ સમજણ તેમની

0: એ પદ્ધતિનો મહત્વનો ભાગ બની ગયો.
1: ઋજુતા દિવેકરનું નામ બોલિવૂડની અનેક જાણીતી વ્યક્તિઓ સાથે પણ જોડાયું. કરીના કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓ સાથે કામ કર્યા બાદ તેમનું નામ સામાન્ય લોકો સુધી વધુ ઝડપથી પહોંચ્યું. પરંતુ તેમની લોકપ્રિયતા માત્ર સેલિબ્રિટીઓના કારણે ન હતી. તેમની સાચી લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે તેમણે સામાન્ય લોકો સાથે પણ સ્વાસ્થ્યની વાત ખૂબ જ સરળ ભાષામાં કરવાનું શરૂ કર્યું.
0: ઋજુતા દિવેકરનો સૌથી મહત્વનો સંદેશ છે કે સ્વાસ્થ્ય એટલે માત્ર વજન નહીં. સ્વસ્થ હોવાનો અર્થ માત્ર પાતળા દેખાવાનો નથી. સ્વાસ્થ્યમાં શરીરની ઉર્જા, ઊંઘ, પોષણ, કસરત, માનસિક સુખાકારી અને જીવનશૈલી આ બધાનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે આપણું શરીર કોઈ એક જ માપદંડથી નક્કી ન કરી શકાય.
1: આજે આપણે ડાયટ શબ્દ સાંભળીએ એટલે ઘણીવાર મનમાં આવે આ ન ખાવું જોઈએ, તે ન ખાવું જોઈએ, મીઠું બંધ, ચોખા બંધ, રોટલી બંધ. પરંતુ ઋજુતા દિવેકરનો અભિગમ ખૂબ અલગ છે. તેઓ ખોરાકને લઈને ડર ઊભો કરવાને બદલે સમજણ વિકસાવવા ઉપર ભાર મૂકે છે. તેમના મતે ખોરાક સાથેનો સંબંધ અપરાધ ભાવનો નહીં, પરંતુ સમજણ અને સંતુલનનો હોવો જોઈએ.
0: હા, સાચી વાત છે. ઋજુતા દિવેકર ભારતીય ખોરાકનું મહત્વ વારંવાર સમજાવે છે. આપણું ઘરનું ભોજન દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, દહીં, છાશ, પોહા, ઉપમા આ બધામાં પોષણ છુપાયેલું છે. પરંતુ આજના સમયમાં આપણે ઘણીવાર એવું માનવા લાગ્યા છીએ કે હેલ્ધી ખોરાક એટલે મોંઘો અને વિદેશી ખોરાક. ઋજુતા દિવેકર આ વિચારને પડકારે છે અને કહે છે કે આપણા પોતાના રસોડામાં પણ સ્વાસ્થ્યનો ખજાનો છે.
1: તેમની વિચારસરણીમાં ત્રણ બાબતો ખૂબ જ મહત્વની છે: સ્થાનિક ખોરાક, ઋતુ અનુસારનો ખોરાક અને પરંપરાગત ખોરાક. જે વસ્તુ આપણા વિસ્તારમાં સરળતાથી મળે છે, જે ઋતુમાં કુદરતી રીતે ઉપલબ્ધ હોય અને જે ખોરાક પેઢીઓથી આપણા જીવનનો ભાગ રહ્યો છે એને સમજવો ખૂબ જરૂરી છે. આનો અર્થ એવો નથી કે આપણે નવી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, પરંતુ નવી વસ્તુઓને સ્વીકારતા પહેલાં પોતાના પરંપરાગત ખોરાકને ઓછો ન ગણવો જોઈએ.
0: ઋજુતા દિવેકરે અમુક પુસ્તકો પણ લખ્યા છે, જેમાંનું એક છે ઇન્ડિયન સુપરફૂડ્સ. આ પુસ્તકમાં ભારતીય ખોરાક વિશે પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે ઘણીવાર વિદેશી નામ ધરાવતા ખોરાકને વધુ સારું માનીએ છીએ, પરંતુ આપણા પોતાના દેશના અનેક ખોરાકમાં પણ પોષણ અને પરંપરાગત જ્ઞાન છુપાયેલું છે. ઋજુતા દિવેકર આપણને યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય માટે હંમેશા બહારથી કંઈક શોધવાની જરૂર નથી, ક્યારેક જવાબ આપણી પોતાની થાળીમાં જ હોય છે.
1: તેમની બીજી જાણીતી કૃતિ ઇટિંગ ઇન ધ એજ ઓફ ડાયટિંગ પણ આજના સમય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ડાયટિંગ એક પ્રકારના ટ્રેન્ડમાં બદલાઈ ગયું છે. કોઈ એક ડાયટ, કોઈ એક ફૂડ ટ્રેન્ડ કે કોઈ એક ફોર્મ્યુલા દરેક વ્યક્તિ માટે યોગ્ય હોઈ શકે નહીં. આપણા શરીર, જીવનશૈલી અને જરૂરિયાતને સમજ્યા વગર કોઈ પણ ડાયટ અપનાવવો યોગ્ય નથી. આ જ સમજણ તેઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
0: આજની પેઢી સોશિયલ મીડિયા પર સતત અન્ય લોકો સાથે પોતાની સરખામણી કરે છે. કોઈનું શરીર, કોઈનો ડાયટ, કોઈની જીવનશૈલી જોઈને આપણે વિચારીએ છીએ કે આપણું જીવન પણ એવું જ હોવું જોઈએ. પરંતુ દરેક વ્યક્તિનું શરીર અને જીવન અલગ છે. ઋજુતા દિવેકરનો સંદેશ છે કે સ્વાસ્થ્યની સફર કોઈ સ્પર્ધા નથી. કોઈની નકલ કરવાને બદલે પોતાના શરીર અને પોતાની જરૂરિયાતને સમજવી વધારે મહત્વપૂર્ણ છે. તેઓ એમ પણ કહે છે કે સ્વાસ્થ્ય માત્ર શરીરનું નથી, મનનું પણ છે. સતત તણાવ, ઊંઘનો અભાવ, કામનું દબાણ અને પોતાની જાત પ્રત્યે અસંતોષ આ બધું પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે ખોરાકની સાથે પૂરતી ઊંઘ, આરામ, શારીરિક સક્રિયતા અને માનસિક શાંતિ પણ જરૂરી છે. આ સંતુલિત અભિગમ ઋજુતા દિવેકરની વિચારસરણીનો મહત્વનો ભાગ છે.
1: તેમના કાર્યને કારણે તેમને અનેક સન્માનો પણ મળ્યા છે. તેમના પુસ્તકો લાખો લોકો સુધી પહોંચ્યા છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો તથા વાતો પણ ખૂબ લોકપ્રિય બન્યા છે. પરંતુ તેમની સફળતાનું સૌથી મોટું કારણ કદાચ એ જ છે કે તેઓ સ્વાસ્થ્ય વિશે વાત કરતી વખતે લોકોને ડરાવતા નથી, તેઓ લોકોને સમજાવે છે.
0: ઋજુતા દિવેકરની વિચારસરણીમાંથી સૌથી મોટી શીખ એ છે કે સ્વાસ્થ્ય માટે અતિશયતા જરૂરી નથી. એક દિવસ ખૂબ કડક નિયમો પાળવા કરતાં રોજિંદા જીવનમાં નાની નાની સારી આદતો વિકસાવવી વધુ મહત્વપૂર્ણ છે. સમયસર ખાવું, પૂરતી ઊંઘ લેવી, શરીરને સક્રિય રાખવું અને ખોરાકને સમજણપૂર્વક લેવો આ નાની

0: બાબતો લાંબા ગાળે મોટો ફેરફાર લાવી શકે છે. આજના યુવાનો માટે ઋજુતા દિવેકરની વાત ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે આજે દેખાવ અંગેનું દબાણ ઘણું વધી ગયું છે. દરેક વ્યક્તિ સુંદર, ફિટ, સંપૂર્ણ દેખાવા માંગે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. સ્વાસ્થ્ય માટે પ્રયત્ન કરવો સારી વાત છે, પરંતુ પોતાના શરીર પ્રત્યે નફરત રાખવી જરૂરી નથી. ફિટનેસનો અર્થ પોતાની જાતને સજા કરવી નહીં, પરંતુ પોતાની કાળજી લેવી છે.
1: ઋજુતા દિવેકરની સફરમાંથી આપણે 7 મહત્વની શીખ લઈ શકીએ છીએ. સ્વાસ્થ્ય એટલે માત્ર વજન નહીં, દરેક વ્યક્તિ માટે એક જ ડાયટ યોગ્ય નથી. આપણા સ્થાનિક અને પરંપરાગત ખોરાકનું મહત્વ સમજવું જોઈએ. ઊંઘ અને માનસિક શાંતિ પણ સ્વાસ્થ્યનો જ એક ભાગ છે. ઝડપી પરિણામ કરતાં સતત પ્રયત્ન વધુ મહત્વનો છે. સતત શીખતા રહેવું જોઈએ અને પોતાના શરીર અને મન સાથે સમજણપૂર્વક વર્તવું જોઈએ.
0: મિત્રો, આપણે જ્યારે કોઈ વ્યક્તિને સફળતાની ઊંચાઈએ જોઈએ છીએ, ત્યારે ઘણીવાર તેની સફળતા જ દેખાય છે. પરંતુ દરેક સફળ વ્યક્તિની પાછળ વર્ષોનો અભ્યાસ, મહેનત, નિષ્ફળતા અને સતત પ્રયત્ન છુપાયેલો હોય છે. ઋજુતા દિવેકરની સફર પણ કંઈ અલગ નથી. તેમણે માત્ર એક ક્ષેત્ર પસંદ કરીને તેમાં નામ બનાવ્યું નથી, પરંતુ સતત અભ્યાસ કરીને નવા વિષયો સમજ્યા, પોતાના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમની સફળતા પાછળનું સૌથી મોટું કારણ છે પોતાના કામ પ્રત્યેની ગંભીરતા. મિત્રો, સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: તને એમનો એક સોશિયલ મીડિયા લાઈવ સેશનનો કિસ્સો ખબર છે?
1: ના, એ કયો કિસ્સો?
0: એકવાર કોઈ યુવાને લાઈવ સેશનમાં રુજુતાને પૂછ્યું કે મેડમ, હું રોજ રાતે 12 વાગે લેપટોપ ઉપર કામ કરતી વખતે કોઈ ફેન્સી ગ્રીન ટી પીઉં તો વજન ઉતરે ખરું? ત્યારે રુજુતાએ કહ્યું, બેટા, ગ્રીન ટી પીવા કરતાં રાત્રે 10 વાગે લેપટોપ બંધ કરીને ઊંઘી જાઓ, ફ્રીમાં વજન ઉતરશે અને ડાર્ક સર્કલ્સ પણ ગાયબ થઈ જશે.
1: વાહ, એકદમ બિંદાસ અને સચોટ જવાબ. કોઈ મોહમાયા નહીં, બસ ડાયરેક્ટ સોલ્યુશન.
0: બિલકુલ. અને આજના યુગમાં બીજી એક મોટી તકલીફ છે બોડી શેમિંગ અને ઇન્સ્ટાગ્રામની ફેક રિયાલિટી. સોશિયલ મીડિયાના એપ્સ અને ઝીરો સાઇઝ ફિલ્ટર જોઈને યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે કે હું આવો કેમ નથી દેખાતો.
1: હા, આ સરખામણીની જંગ યુવાનોને અંદરથી તોડી નાખે છે. અહીં જ રુજુતા એક માર્ગદર્શક તરીકે સામે આવે છે. તેઓ કહે છે કે ફિટનેસનો અર્થ પાતળા થવું કે સિક્સ પેક એપ બનાવવા નથી, પણ સવારે ઉઠીને તાજગી અનુભવવી, આખો દિવસ ઉર્જાવાન રહેવું અને રોગમુક્ત રહેવું, એ સાચી ફિટનેસ છે. એ યુવાનોને પોતાની જાતને અને પોતાના શરીરને પ્રેમ કરતા શીખવે છે.
0: મિત્રો, આજે રુજુતા દિવેકર વિશેની આપણી આ ચર્ચાના અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છીએ, પણ જતાં જતાં યુવાનો માટે એમની અમુક ખાસ ગોલ્ડન ટિપ્સ યાદ કરાવવી ખૂબ જ જરૂરી છે.
1: એકદમ સાચું. ચાલો આજના આ સેશનમાંથી આપણી યુવા પેઢી માટેની મુખ્ય 5 શીખને ટૂંકમાં યાદ કરી લઈએ. પ્રોસેસ અને પેક્ડ ફૂડ છોડીને ઘરમાં બનાવેલો તાજો દેશી ખોરાક અપનાવવો. કોઈ પણ એક ચોક્કસ ખોરાક કે ગ્રાહકવાદી ફેશન ડાયટ પાછળ ભાગવાને બદલે સંતુલિત આહાર લ્યો. પ્લાસ્ટિકની બોટલ ન વાપરો અને ઋતુ અનુસાર આવતા સ્થાનિક ફળો ખાઓ. દિવસ દરમિયાન સક્રિય રહો, બેસી રહેવાનું ટાળો અને દરરોજ પૂરતી ઊંઘ લો. ફિટનેસ એ કોઈ 15 દિવસ કે 1 મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ નથી, પણ આખી જિંદગી જીવવાની એક લાઇફસ્ટાઇલ છે.
0: અરે વાહ, આ બધી વાતો જો આજનો યુવાન પોતાની દિનચર્યામાં ઉતારી લે ને તો કોઈ મોંઘા જીમ કે ફેન્સી ડાયટિશિયનની જરૂર જ નહીં પડે. રુજુતાનો આ જ વિચાર તેમને આજે દરેક યુવાનોના દિલમાં વિશેષ સ્થાન અપાવે છે.
1: બિલકુલ. એમણે આપણને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઘરની થાળી પર ગર્વ કરવા શીખવ્યું છે. આશા છે કે આજના આ વિષયમાંથી આપણા તમામ યુવા શ્રોતાઓને ફિટ રહેવાની અને સકારાત્મક વિચારવાની એક નવી દિશા મળી હશે.
0: સાચી વાત છે. તો મિત્રો, હવે સમય થઈ ગયો છે આપની પાસેથી રજા લેવાનો, પણ યાદ રાખજો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને દેશી ખોરાક સાથે ફિટ રહો.
1: ફરી મળીશું આવા જ એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી, પ્રસારણ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

કરી જમીન ફાળવણીના અનેક નિર્ણયો જિલ્લા કક્ષાએ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અને રાહત બચાવ કાર્યોની સમીક્ષા કરાઈ. દેશમાં ખાદ્ય સુરક્ષા અને કૃષિ ઉત્પાદન પર તોળાઈ રહેલા જોખમને પહોંચી વળવા માટે સરકારે કુલ 262 જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કર્યા. ભૌગોલિક રીતે સૌથી મોટા અને અછતગ્રસ્ત ગણાતા કચ્છ જિલ્લાને પણ ખાસ ફોકસ હેઠળ મૂકવામાં આવ્યો. 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા અને 33,706 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન સાથે ગુજરાત પવન ઉર્જા ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં કલેક્ટર દ્વારા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા કરાઈ. યાત્રાધામ હાજીપીરને જોડતા 32 કિલોમીટરના દેશલપર હાજીપીર માર્ગ પર સીસી રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં. રસ્તો બનવાથી હાજીપીર આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક મુસાફરોની યાત્રા વધુ સુગમ બનશે. માંડવી તાલુકામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી વિરાયતન વિદ્યાપીઠ સ્થિત BRC ભવન ખાતે નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો. એક જ દિવસમાં 7,83,000 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને દીનદયાલ પોર્ટ ઓથોરિટી DPA ફરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો. અને આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે આજ વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ તથા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: લતા મંગેશકરે ગાયેલી મીરાબાઈની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સમજશો પ્રાદેશિક સમાચાર.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000

0: બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય અપાશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, આ સહાય પેકેજથી વેપાર રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે.
1: આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે.
0: બેઠકમાં પૂર, અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પણ મંત્રીમંડળના સભ્યોએ બિરદાવ્યું હતું. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામ તળના આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે. વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.
1: હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં જે અધિકારીઓને સૂચના આપી છે એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
0: બેઠકમાં વીજ કર્મીઓની કામગીરીને પણ બિરદાવાઈ હતી. શ્રી વાઘાણીએ જણાવ્યું, વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ફીડર, વીજ પોલ અને ટ્રાન્સફોર્મરને પૂર્વરત કરવાની કામગીરી 3,400થી વધુ વીજ કર્મીઓની 900થી વધુ ટીમોએ યુદ્ધના ધોરણે હાથ ધરી. 1,000થી વધુ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર આજે સરેરાશ 55% જેટલું મતદાન થયું. 13,000થી વધુ મતદાર ધરાવતા આ વોર્ડમાં 12 વર્ષ પછી લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામ્યો છે, જેમાં ભાજપના અકરમ કુરેશી, કોંગ્રેસના અશરફ થેમ અને આમ આદમી પાર્ટીના મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ગુજ સીટોક કાયદા હેઠળ જેલની સજા થતા ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ. આજે દાહોદની દેવગઢ બારી અને મહેસાણાની વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો તેમજ ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિરોઠી બેઠક પર પણ મતદાન થયું. આ પેટા ચૂંટણીની મતગણતરી 30 જુલાઈએ થશે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપ દ્વારા સત્યેન્દ્ર પટેલના પ્રચારમાં ચારેય વોર્ડમાં પદયાત્રા યોજવામાં આવી, જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ રેલી યોજાઈ, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. 30 જુલાઈએ યોજાનારા મતદાનમાં કુલ 2,19,494 મતદારો હરીફ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 260 મતદાન મથકો, 100 વેબકાસ્ટિંગ, મોબાઇલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ સાથે સુસજ્જ છે. દરમિયાન 30 જુલાઈ સાંજના 6:30 વાગ્યા સુધી પ્રચાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડના નવનિર્મિત સહકાર ભવનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ વર્ચ્યુઅલી જોડાયા. આ નવી મુખ્ય કચેરી સહકારી બેન્કિંગના આધુનિકીકરણ અને મજબૂતીકરણ તરફ એક મહત્વનું પગલું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: ચર્ચાનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newszoneat.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તા મર્યાદામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી જવું નહીં પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટર માટે રાજ્ય સરકારના બોર્ડ નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા 15 લાખથી વધારી 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા 50 લાખ કરવામાં આવી છે. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા 20,000થી વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે સત્તા મર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ સહકારી ગોડાઉન માટે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નીલ સ્કિલ લેબનું લોકાર્પણ કર્યું હતું. આ આધુનિક 1200 બેડ હોસ્પિટલમાં મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને માનવ શરીરની રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઇવ તાલીમ આપવામાં આવશે. મંત્રી શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે મેડિકલના વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારિક કૌશલ્ય અતિ આવશ્યક છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઉર્જામાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતે પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પવન ઉર્જામાંથી 33,706 મિલિયન યુનિટ વીજનું ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઉર્જા ઉત્પાદનના લગભગ 1/3 જેટલું છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન રાજ્યમાં 30 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: मुंबई से लेकर कारण प्रकाश का जिसमें हल्का से मध्यम बरसात का फिनोमेना रहेगा, तो हम कक्षा में हमारा विराट रीजन और वसुधा दोनों रीजन में अर्मी चार सिस्टम नाम जो प्रेजेंटेशन हमारे लिए इम्पोर्टेंट हो रहा है. मानसून ट्रॉफ का पोजीशन जो है पर या साइक्लोनिक सर्कुलेशन तक पश्चिम एनपी के पास है.
0: દરમિયાન છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 15 તાલુકામાં વરસાદ નોંધાયો. વરસાદને પગલે નુકસાનગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસો, કંઠલાલ અને ઠાસરા તાલુકાના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે. મેટલ કપચીથી ખાડાનું પુરાણ કરીને માર્ગો ફરી કાર્યરત કરાયા છે. ડાંગ જિલ્લામાં પણ રસ્તો મોટરેબલ બનાવવા 10 જેસીબી, 8 ટ્રેક્ટર, ડમ્પર, રોલર, ટ્રોલી, ટીકટર અથવા તથા 60થી વધુ શ્રમિકો સતત કાર્યરત છે. ત્યારે આ કામગીરીનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સિમેન્ટિંગ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે. ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026ની આજે ફાઇનલ મેચ રમાઈ છે, જેમાં અમદાવાદની ટીમે કર્મતિથ્યસિંહ પરમારની હેટ્રિક અને નાયક પર્વના 1 ગોલની મદદથી વડોદરાની ટીમને 4-2થી માત આપી ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો છે. મેચમાં વડોદરાના દર્શ દેસાઈ અને વિહાન વાઘેલાએ પણ 1-1 ગોલ કર્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, પ્રયાગરાજ, વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વેરાવળ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 22 વાગે વેરાવળથી ઉપડશે અને રવિવારે સવારે 5:50 પ્રયાગરાજ પહોંચશે, જ્યારે પ્રયાગરાજ વેરાવળ સ્પેશિયલ ટ્રેન દર ગુરૂવારે સવારે 10:10 પ્રયાગરાજથી ઉપડીને બીજા દિવસે સાંજે 18:15 વેરાવળ પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાયની અપાશે.

આકાશવાણીના આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કામનો ચોરો.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, જુવાર એક અગત્યનો દાણા તેમજ ઘાસચારાનો ધાન્ય પાક છે. ધાન્ય પાકોના ઉત્પાદનમાં જુવાર ભારતમાં ડાંગર અને ઘઉં પછી ત્રીજું સ્થાન ધરાવે છે. જુવાર એ મૂળ આફ્રિકાનો પાક છે. મિત્રો, દુનિયાના ઘણા દેશોમાં તેનું વાવેતર થાય છે, જેવા કે દક્ષિણ યુરોપ, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ચીન, પાકિસ્તાન અને ભારત. મિત્રો, તેમાં ભારતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં જુવારના પાકનું વાવેતર સારું એવું કરવામાં આવે છે. તેમાં મિત્રો, જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ આધારિત વિસ્તારમાં તેનું 9.12 લાખ હેક્ટરમાં વાવેતર અંદાજિત કરવામાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મહદઅંશે દાણા તેમજ ચારા માટે અને જ્યાં ડેરીનો વિકાસ થયો છે ત્યાં ફક્ત ચારા માટે તેનું વાવેતર કરવામાં આવે છે. જુવારનો પાક 350 થી 400 મિલીમીટર વરસાદમાં ખૂબ જ સારી રીતે થઈ શકે છે. તેમજ મિત્રો, 20 થી 50 સેલ્સિયસ તાપમાન તેના માટે ખૂબ જ અનુકૂળ રહે છે. મિત્રો, છેલ્લા 2 દાયકામાં દેશમાં જુવારના વાવેતર હેઠળનો વિસ્તાર વધતા ઓછા પ્રમાણમાં અસ્થિર રહ્યો છે. છેલ્લા દાયકાઓમાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ખરીફ ઋતુ દરમિયાન વધુ જોવા મળે છે. મિત્રો, તમને આટલી વાત પરથી તો અંદાજો આવી ગયો હશે કે આજે હું આપની સાથે કયા વિષય પર વાત કરવા જઈ રહી છું. મિત્રો, આજે હું આપની સાથે ચર્ચા કરવાની છું જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની. તો ચાલો મિત્રો, આ વિષય પર તમને વિસ્તૃત માહિતી આપું કે તેના માટે જમીન કેવી હોવી જોઈએ. જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અનુકૂળ આવે છે, પરંતુ મિત્રો, સારી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવતી હોય છે. કાળી, મધ્યમ કાળી, ગોરાળું કે કાપાવાળી સારી નિતારવાળી જમીનમાં જુવારનો પાક સારો એવો લઈ શકાય છે. જમીનનો પીએચ 6 થી 8.5 વચ્ચે હોય તો પાકને વધુ અનુકૂળ આવે છે. હવે મિત્રો, વાત કરીશ જમીન

તૈયારી કેવી રીતના કરવી જોઈએ? તો જમીનની તૈયારી કરવા માટે એક હળ તથા બે કરબ દ્વારા 10-15 સેન્ટીમીટર ઊંડી ખેડ કરી જમીન ભરભરી કરી સમારથી સમતલ કરવી જોઈએ. જમીન તૈયાર કરતી વખતે મિત્રો સારું કોહવાયેલું છાણિયું ખાતર, બાયોકમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ આપવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મિત્રો, ખરીફ ઋતુમાં વાવણી મોડી થવાના સંજોગોમાં ખેતર નિંદન મુક્ત રાખવા કરબથી આંતરખેડ કરવી વધુ હિતાવહ છે. મિત્રો, હવે વાત કરું જુવારની જાતો વિશેની. તો જુવાર દાણા તેમજ ઘાસચારાના વાવેતર માટે વિસ્તાર મુજબ આ પ્રમાણેની જાતો પૈકી કોઈ પણ એક જાત તમે પસંદ કરી તેનું વાવેતર કરી શકો છો, જેમાં છે CSV55 ગુજરાત ગોટી, ચોમાસુ ઋતુ તેમજ ગુજરાત નવસાર જુવાર 1 GNG1 ચોમાસુ ઋતુ અને શિયાળુ ઋતુ માટે તમે તેનું વાવેતર કરી શકો છો. ગુજરાત જુવાર 44 જેને મધુ કહેવામાં આવે છે, જે ચોમાસુ ઋતુ માટે અનુકૂળ છે. ગુજરાત જુવાર 101 મધુ મોટી, જે શિયાળુ ઋતુ માટે અનુકૂળ છે. ગુજરાત જુવાર 102 સુરત ગોટી, જે શિયાળુ અને ચોમાસુ ઋતુ બંને માટે યોગ્ય ગણવામાં આવે છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની. મિત્રો, તેના માટે વાવણીનો સમય કેવો હોવો જોઈએ તેના વિશેની માહિતી આપું એ પહેલા સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રોનું ફરી એકવાર આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે હું આપની સાથે વાત કરી રહી છું જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની વાત. મિત્રો, હવે વાત કરીશ વાવણીનો સમય કયો યોગ્ય હોય છે. તો દાણાની જુવારની ખરીફ ઋતુમાં ચોમાસાની શરૂઆતમાં અથવા તો મિત્રો પ્રથમ વાવણી લાયક વરસાદના 15 દિવસ સુધીમાં વાવેતર કરવું જોઈએ. શિયાળુ ઋતુના સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી અથવા તો મિત્રો ઓક્ટોબરના બીજા પખવાડિયા સુધીમાં તેનું વાવેતર કરવું હિતાવહ છે. બિયારણનો દર અને અંતરની વાત કરીએ મિત્રો, તો ચોમાસુ અને શિયાળુ પિયત પરિસ્થિતિમાં દાનાની જુવાર માટે 2 હાર વચ્ચે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટરના અંતરે 8-10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે બિયારણનો દર રાખીને વાવેતર કરવું જોઈએ. બિન પિયત શિયાળુ જુવાર માટે 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 12 સેન્ટીમીટર અંતર રાખવું હિતાવહ છે. બીજને મિત્રો વાવેતર પહેલા થાયોમેથોક્ઝામ 30% 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામનો પટ આપીને વાવેતર કરવું ખૂબ જ સારું ગણવામાં આવે છે. મિત્રો, પારવણી તથા ખાલા પુરાવાની વાત કરું તો દાણાની જુવારનો પાક 15-25 દિવસનો થાય ત્યારે હારમાં 2 છોડ વચ્ચે ભલામણ મુજબ અંતર રાખીને પારવણી કરવી જોઈએ. સારું ઉત્પાદન મેળવવા એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જાળવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જુવારના પાકમાં ફેરરોપણી પણ સરળ રીતે થાય છે. આથી મિત્રો, જ્યારે પાક 15-25 દિવસનો થાય અને જમીનમાં ફેરરોપણી લાયક ભેજ હોય ત્યારે જ્યાં સુધી છોડ હોય ત્યાંથી ઉપાડીને ખાલી જગ્યાએ છોડની ફેરવણી કરીને ખાલા પુરાવા જોઈએ. ખાતરની વાત કરું મિત્રો, તો બીજને જૈવિક ખાતરનો પટ આપીને વાવેતર કરવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી પડે છે. જમીન તૈયાર કરતી વખતે સારું કોહવાયેલું છાણિયું ખાતર, બાયોકમ્પોસ્ટ અથવા તો મિત્રો વર્મી કમ્પોસ્ટ આપવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. દાણાની જુવારના પાકને હેક્ટરના કુલ 80 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ સક્રિય તત્વો આપવાની ભલામણ કરવામાં આવે છે. મિત્રો, જેમાંથી મિત્રો 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે વાવણી માટે જમીન તૈયાર કરતી વખતે આપવું હિતાવહ છે. 40 કિલોગ્રામ નાઇટ્રોજન પાક 30-35 દિવસનો થાય એટલે કે મિત્રો ફૂલ ગાંઠ અવસ્થાએ જમીનમાં ભેજ હોય ત્યારે પૂરતી ખાતર તરીકે આપવું અને બાકી રહેલ 20 કિલોગ્રામ નાઇટ્રોજન બૂટ અવસ્થાએ એટલે કે મિત્રો પાક 55-65 દિવસે થાય ત્યારે આપવું હિતાવહ છે. મિત્રો, આ રાસાયણિક ખાતરને DAP અને યુરિયા રૂપમાં ગણતરી કરતા 1 હેક્ટરમાં આ રીતે તમે આપી શકો છો. જેમ કે મિત્રો DAP પાયાના ખાતર તરીકે વાવણી સમયે અંદાજે 87 કિલોગ્રામ અથવા તો યુરિયા મિત્રો 10 કિલોગ્રામ આપવું જોઈએ. જ્યારે યુરિયા પાક 30-35 દિવસનો થાય ત્યારે 87 કિલોગ્રામ આપવો જોઈએ અને પાક 55-65 દિવસનો થાય ત્યારે યુરિયા 40 કિલોગ્રામ જથ્થામાં આપવું જોઈએ. મિત્રો, શિયાળુ બિનપિયતની જુવાર માટે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન 40 કિલોગ્રામ અને ફોસ્ફરસ 20 કિલોગ્રામ પ્રમાણે 1 હેક્ટર વિસ્તારમાં આપવું જોઈએ. આમ છતાંય મિત્રો જમીનનું પૃથ્થકરણ કરાવીને જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવે તો વધારે આર્થિક ફાયદો મળે છે અને ખાતરનો ખર્ચ ઘટાડી શકાય છે. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું આજે જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની વાત. મિત્રો, કાર્યક્રમમાં વધુ આ વિશેની વાત કરું એ પહેલા સાંભળીએ આ ગીત.

મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ગામનો ચોરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, હવે વાત કરીશ નિંદામણ અને આંતરખેડ વિશેની. તો જુવારના વાવેતર બાદ 25 અને 50 દિવસે હાથથી નિંદામણ કરવું તથા જમીનમાં વરાપની પરિસ્થિતિ આવે ત્યારે એક આંતરખેડ કરવી જોઈએ. જુવારના પાકને 45 થી 50 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવું જરૂરી છે. ભૂંગળી બંધાયા બાદ ફૂલ ગાંઠ અવસ્થાએ આંતરખેડ કરવાથી તેને નુકસાન થાય તો મિત્રો, તમે કણસલના બંધાણાને માઠી અસર પડી શકે છે અને ઉત્પાદન ઘટે છે. આથી મિત્રો, ફૂલ ગાંઠની નુકસાન ન થાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને તેની તકેદારી રાખીને તમે આંતરખેડ કરવી જોઈએ. મિત્રો, વાત કરીએ જુવારના પાકમાં કટોકટીની અવસ્થાએ પિયતની જરૂરિયાત કેવી રીતના આપણે પૂરી કરી શકીએ છીએ. તો ચોમાસુ ઋતુ માટે સામાન્ય રીતે પિયતની જરૂરિયાત રહેતી નથી મિત્રો, પરંતુ જો ચોમાસામાં વરસાદની ખેંચ હોય તો કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ. જુવારના પાકને શિયાળામાં 5 થી 6 પિયતની જરૂર રહે છે. પ્રથમ પિયત વાવણી વખતે આપવું, ત્યારબાદ મિત્રો બીજું પિયત 1 અઠવાડિયા બાદ આપવું જોઈએ. આ બંને પિયત હળવા આપવા, બાકીના પિયત 20 થી 24 દિવસના અંતરે આપવા હિતાવહ છે. દરેક પાકમાં કટોકટીની અવસ્થાએ માહિતી અને તે મુજબની કાળજી ખૂબ જ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. મિત્રો, જુવારના પાકમાં મુખ્યત્વે 3 કટોકટીની અવસ્થાઓ જોવા મળતી હોય છે, જેમાં પ્રથમની વાત કરું મિત્રો તો પ્રથમ છે ફૂલ ગાંઠ અવસ્થા. એટલે કે મિત્રો, 32 દિવસે વાનસ્પતિક વૃદ્ધિમાં રિપ્રોડક્ટિવ વૃદ્ધિ, એટલે કે આ સમયે છોડને પોષક તત્વો અને ભેજ વધારે જરૂરિયાત પડે છે. એટલે જો આ સમયે ખેંચ પડે તો કણસલાની સાઈઝ નાની રહે છે અને તેમાં દાણાની સંખ્યા ઓછી રહેવાથી ઉત્પાદનની માઠી અસર પડી શકે છે. બીજી છે મિત્રો બૂટ અવસ્થા, જે 60 દિવસે ફ્લેગ લીફમાંથી કણસલું બહાર નીકળવાનો સમય છે. જો મિત્રો આ સમયે ભેજની અછત હોય તો કણસલું પૂરતું બહાર નીકળતું નથી અને તેથી પરાગનયન ઓછું થવાની ઉત્પાદન ઘટે છે. ત્રીજું છે મિત્રો દૂધિયા દાણા અવસ્થા, જે મિત્રો 80 દિવસે દાણા બંધાય છે. જો મિત્રો આ સમયે ભેજની ખેંચ પડે તો દાણાનો વિકાસ ઓછો થાય છે અને તે ચીમડાઈ ગયેલા રહેવાથી ઉત્પાદન ઘટે છે. મિત્રો, જુવારને આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેની વાત કરું તો પ્રથમ છે મિત્રો, પાકની સમયસર વાવણી કરવી જોઈએ. 2 લાઇન તથા દરેક લાઇનમાં 2 છોડ વચ્ચે ભલામણ મુજબ અંતર રાખી એકમ દીઠ છોડની સંખ્યા જાળવવી જોઈએ. રાસાયણિક ખાતરનો ભલામણ મુજબ ઉપયોગ કરવો જોઈએ. જો મિત્રો ચોમાસામાં પાછલા વરસાદની ખેંચ હોય તો કટોકટીની અવસ્થાએ, જેવી કે મિત્રો ફૂલ ગાંઠ અવસ્થા તેમજ ડુંડા નીકળવાના સમયે અને દાણા બંધાય ત્યારે પિયત આપવું જોઈએ. જમીનમાં તિરાડો અટકાવવા આંતરખેડ કરવી જોઈએ. વિસ્તારને અનુકૂળ સારી સુધારેલી જાતનું વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. પાક શરૂઆતના 45 દિવસ સુધી નિંદન મુક્ત રાખવો જોઈએ. સજીવ તેમજ સેન્દ્રીય ખાતરનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ અને મિત્રો દાણા ભરાવવાની અવસ્થાએ પક્ષીઓની રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં મેં આજે આપની સાથે વાત કરી જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની. આશા રાખું છું મિત્રો તમને આજની માહિતી ગમી હશે અને તમને મદદરૂપ નીવડશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

તો મિત્રો, હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની આગાહી જણાવે છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા દીવ, દમણ, દાદરા નગર હવેલી ખાતે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતા 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે ચેતવણી આપવામાં આવે છે કે તોફાની પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. તેથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે અને આ સાથે જ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

0: આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026 વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. રૂપિયા 10 અને 20 પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. લોકસભામાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીનું નિવેદન. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ. રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર. અને ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રી હરિ નટરાજની બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. સમાચાર વિગતવાર. લોકસભાએ જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026 વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ કરી. આ વિધેયક જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોના નિવારણ 2024 સંશોધન કરે છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરેલા ગુનેગારોની મિલકતને ટાંચમાં લેવા જેવા કઠોર દંડ જેવી અનેક મહત્વની જોગવાઈઓ સામેલ છે. આ મામલાઓના ઝડપી નિવારણને સુનિશ્ચિત કરવા વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ત્વરિત અદાલત બનાવવાની જોગવાઈ પણ છે. આ વિધેયક રજૂ કરતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ નવું વિધેયક દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણના સંરક્ષણ માટે સરકારની ઊંડી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેમણે આ વિધેયકને ભારતીય સંસદના ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાવ્યું.
2: You must compliment Prime Minister Modi and this government.
3: कांग्रेस को प्रधानमंत्री नरेंद्र मोदी को श्रेय देना चाहिए, क्योंकि हमारी सरकार ने उस अधूरे कार्य को पूरा किया है जिसे पहले ही पूरा किया जाना चाहिए था. वर्ष 2024 में ये विधेयक विद्यार्थियों को ये विश्वास दिलाने के उद्देश्य से लाया गया था कि उनका भविष्य सुरक्षित है. 2024 के अधिनियम के क्रियान्वयन से प्राप्त अनुभवों के आधार पर अब ये संशोधन लाया जा रहा है, ताकि कानून को और अधिक सख्त बनाया जा सके तथा शीघ्र न्याय सुनिश्चित किया जा सके.
2: टू एंश्योर स्पीडी जस्टिस.
1: સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે ક્ષેત્ર પરીક્ષણ માટે 10 અને 20 રૂપિયાની 1-1 અબજ પોલિમર બેંક નોટ લાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો. તેમણે કહ્યું, ક્ષેત્ર પરીક્ષણ સફળ થયા બાદ જ આ બે મૂલ્ય વર્ગોમાં પોલિમર બેંક નોટ નિયમિતપણે જાહેર કરાશે. તેમણે કહ્યું, ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ પોલિમર બેંક નોટ કાગળની બેંક નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. શ્રી ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે પોલિમર બેંક નોટ લાવવાની પ્રક્રિયા હાલ પ્રારંભિક તબક્કામાં છે. આ નોટોના નિયમિતપણે જાહેર થયા પછી ડિજિટલ ચૂકવણી પર થનારી અસર અંગે જાણવા મળશે. સરકારે આ વર્ષે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરના ખાંડના વેપારીઓ પર સંગ્રહ મર્યાદા લાગુ કરવાનો નિર્ણય કર્યો. તેનો ઉદ્દેશ સંગ્રહખોરી અને સટ્ટાબાજી રોકવી તથા યોગ્ય કિંમત પર ખાંડની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ખાંડના વેપારીઓએ તેમની પાસે ઉપલબ્ધ ખાંડના સંગ્રહની માહિતી આપવી પડશે અને ખાદ્ય તથા જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ foodstock.dfpd.gov.in પર દર અઠવાડિયે પુરવઠાની સ્થિતિને અપડેટ કરવી પડશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિભાગ તેની પર સતત નજર રાખશે અને યોગ્ય કિંમતો પર ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી નિવારણ કરશે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY અને પુનર્ગઠિત મોસમ આધારિત પાક બીમા યોજના RWBCIS કુદરતી આફત અને પ્રતિકૂળ હવામાન ઘટનાઓના કારણે પાકના નુકસાન સામે વ્યાપક વીમા કવરેજ પૂરું પાડે છે. તેનાથી ખેડૂતોને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમમાંથી રાહત મળે છે. લોકસભામાં લેખિત જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ માહિતી આપી હતી. સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામ્ય વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આ નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ

0: મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, આ દેશના કોઈપણ ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. તેમણે કહ્યું કે અધિનિયમ હેઠળ એક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની બંધારણીય બાંહેધરી અપાઈ છે, જ્યારે પહેલા મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે પ્રવાસન મંત્રાલય, રાજ્ય સરકારો, ભારતીય દૂતાવાસો અને હિસ્સેદારોના સહકારથી દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે મહત્વના અને સંભવિત પ્રવાસન બજારોમાં સતત પ્રચાર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી શેખાવતે કહ્યું, આ પ્રવૃત્તિઓમાં પ્રવાસન રોડ શો, ખાદ્ય ઉત્સવ, વેપાર બેઠકો, પરિચિત યાત્રાઓ, પ્રવાસી ભારતીયોની સાથે સંપર્ક અને પ્રવાસન સંચાલકો, ઉદ્યોગ હિસ્સેદારો સાથે આઉટરીચ એટલે કે લોકો સુધી પહોંચે તેવા કાર્યક્રમ સામેલ છે. હવામાન વિભાગે છત્તીસગઢ અને ઓડિશામાં આજે અત્યંત વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર પૂર્વ ભારત, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કોંકણ, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને વિદર્ભના કેટલાક ભાગમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, તમિળનાડુ, પુડુચેરી અને તેલંગાણાના કેટલાક ભાગમાં આવતીકાલ સુધી વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી રહેલી કહેવાતી વિધાનસભા ચૂંટણીઓને પાકિસ્તાન દ્વારા ગેરકાયદે કબજો છુપાવવા અને ક્ષેત્રમાં માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનને પણ છુપાવવાનો પ્રયાસ ગણાવી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.
1: हमने पाक अधिकृत कश्मीर में सो कॉल्ड इलेक्शंस के बारे में खबरें देखी है. इस मसले पर भारत का पक्ष साफ और निरंतर रहा है. जम्मू कश्मीर, लद्दाख जो कि केंद्र शासित प्रदेश हैं, उनका पूरा भूभाग भारत का अभिन्न और अविच्छेद्य अंग है. वहां चल रहे लीपापोती वाले इलेक्शन, पाकिस्तान द्वारा जम्मू कश्मीर का अपने अवैध कब्जा और वहां के लोगों का मानव अधिकार का हनन कुछ छिपाने का प्रयास है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના વિકાસ અને સાંસ્કૃતિક નવજાગૃતિ અંગે વાત કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ગત 4 વર્ષમાં સમાવેશી વિકાસની સાથે સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આત્મગૌરવની ભાવના પુનર્જીવિત થઈ છે. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેના કારણે ક્ષેત્રમાં 50 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ક્ષેત્રમાં વીજ પુરવઠો અને માર્ગ સંપર્ક પણ ખોરવાયો છે. ભૂકંપના કારણે રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર થઈ છે, જ્યારે કેટલીક ઉડાન રદ થયાના પણ અહેવાલ છે. ક્યુશુ રેલવે કંપનીએ જણાવ્યું કે ભૂકંપ બાદ ક્યુશુ શિંકાન્સેન સહિત તમામ રેલવે સેવાઓને રદ કરવામાં આવી છે. સેવાઓ સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું હતું કે અંદાજે 3 લાખ સ્થાનિકોને નિર્ધારિત આશ્રય સ્થળ પર જવાની સલાહ અપાઈ છે. દરમિયાન અરિયાકે સાગર અને યાત્સોશીરો સાગરકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી. સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતના ખેલાડી શ્રીહરિ નટરાજની 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. નટરાજે તેમની હીટમાં 5મા અને 55.58 સેકન્ડના સમય સાથે એકંદરે 13મા સ્થાને રહી આ સ્થાન મેળવ્યું. ભારતના દિવ્યાંગ તરવૈયા ખેલાડીઓએ પણ સફળ પ્રદર્શન કર્યું છે. RVV BK બુડીગીના અને અલી ઇમામની પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 માટે ફાઇનલ માટે પસંદગી થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. રૂપિયા 10 અને 20ની પોલિમર બેંકનોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ. રેલવે અને પરિવહન સેવા ઉપર વ્યાપક અસર. ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રીહરિ નટરાજની બેક સ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: Mark and the Mahanadi witnessing a steady rise. Our correspondent has the details.
1: The India Meteorological Department has issued a red alert for Sundargarh, Sambalpur, Bargarh and Jharsuguda districts in western Odisha, while an orange alert has been sounded for 13 other districts. National Disaster Response Force teams have been deployed in the red alert districts to undertake rescue and emergency preparedness measures. As a precautionary measure, all schools in Bhadrak and Jharsuguda district will remain closed tomorrow, while rail services have been disrupted in certain stretches owing to waterlogging and adverse weather conditions. The state government has assured that the situation is under constant surveillance and all necessary precautionary measures are in place. Prakash Das for Akashvani News, Bhubaneswar.
0: The flood situation in Assam has shown further improvement as flood waters continue to recede in most affected areas. However, relief and rehabilitation efforts remain in full swing. Prime Minister Narendra Modi today met members of parliament from Assam in New Delhi and discussed the prevailing flood situation in various parts of the state. In a social media post, the Prime Minister said the centre is working closely with the Assam government to assist those affected by the floods. Meanwhile, the IMD has issued a red alert for extremely heavy rainfall over Chhattisgarh, East Madhya Pradesh and Vidarbh during the next 2 days. The IMD issued an orange alert for heavy rainfall for Delhi, Haryana, Chandigarh, Himachal Pradesh, Punjab, Uttarakhand and Uttar Pradesh till the 31st of this month. Benchmark domestic equity indices ended nearly flat today. The Sensex dipped 70 points to close at 76,766. The Nifty dropped 11 points to settle at 23,985. On to sports. In shooting, Indian pair of Sonam Uttam Maskar and Himanshu Dhillon secured the bronze medal in the 10-meter air rifle mixed team event at the ongoing ISSF World Cup in Hangzhou, China today. With this, India's medal tally at the tournament has risen to 4, including 1 gold, 1 silver and 2 bronze. At the Commonwealth Games, India's Srihari Natraj qualified for the semi-final of men's 100-meter backstroke swimming competition at Glasgow in Scotland today. Athlete Vishal TK progressed to the semi-finals of men's 400-meter race. Para-swimmers RVBK Budijina and Ali Imam also qualified for the men's 50-meter freestyle S13 final. India is currently placed at the 8th position in the overall standings with 10 medals, including 2 gold, 5 silver and 3 bronze. And now, before we end the bulletin, the headlines once again. Lok Sabha discussing bill proposing stricter punishment and setting up of fast-track courts in paper leak cases. Government says new legislation reflects resolve to protect students' future. Opposition stresses on wider reforms. Supreme Court orders release of minor students arrested during protests on NEET paper leak issue. Maharashtra, Bihar and Assam orders withdrawal of cases against students. 20 people killed in Pakistan-occupied Jammu and Kashmir in firing on protesters. India terms so-called assembly polls in POJK a cosmetic exercise to camouflage illegal occupation. Industrial output growth hits 23-month high of 7.3% in June. Odisha faces flood fury as heavy rains swell major rivers. Red alert for extremely heavy rainfall over Chhattisgarh, Madhya Pradesh and Vidarbh region for next 2 days. At ISSF Shooting World Cup, Indian pair of Sonam Uttam Maskar and Himanshu Dhillon clinch bronze medal in 10-meter air rifle mixed team event. That is all in the news at 9. Good night.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. શ્રોતા મિત્રો, આજના અંકમાં હું અપર્ણા ખૂન આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આવો સૌ પ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. સમગ્ર અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, નદી નાળા છલકાયા. રાજ્યનો સરેરાશ વરસાદ 55% વટ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગીલના વીરોને નમન કર્યું, દેશવાસીઓને ખાદીની વસ્તુ વાપરવા માટે કર્યો અનુરોધ અને ગુજરાતના પર્યાવરણના પ્રયાસો પણ બિરદાવ્યા. ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી જાહેર. પોરબંદર ખાતે મેગા ગ્રીનફિલ્ડ ક્લસ્ટરને મંજૂરી. સાયબર ફ્રોડ સામે મોટું પગલું. પોલીસ સ્ટેશન ગયા વગર સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ. અને ભાવનગરની CSMCRI સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક રજિસ્ટ્રીમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ કર્યું રોશન. શ્રોતા મિત્રો, રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. પણ ઘણા સ્થળોએ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. રાજ્યના પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સાંભળીએ રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા વરસાદ અંગેનો એક વિશેષ અહેવાલ.
3: મેઘરાજાની વિધિવત પધરામણી સાથે જ સમગ્ર રાજ્યમાં કુદરતનો એક અનોખો અને રૌદ્ર મિજાજ જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોતાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બીજો રાઉન્ડ લગાવતા નવસારી, વલસાડ અને સુરત જેવા જિલ્લાઓમાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયું. દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી અને દમણગંગા જેવી નદીઓ બંને કાંઠે વહેતા નદીકાંઠાના લોકોનું વ્યાપક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ધમાકેદાર ઇનિંગ રમીને આગળ વધેલા વાદળોએ ત્યારબાદ અમદાવાદ અને મધ્ય ગુજરાત તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ શહેરમાં તો ઝરમર સાથે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં મુશળધાર રૂપ ધારણ કરી લીધું અને માર્ગો પર જાણે નાની નદીઓ વહેતી થઈ ગઈ. આણંદ, ખેડા અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે અને હવે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને પોતાનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વિરામ લીધા વિના વરસી રહેલા આ વરસાદથી પંથકના જળાશયો અને તળાવો છલકાવવા લાગ્યા છે. વરસાદી આ મહેરબાનીથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતનો ઉકાઈ ડેમ, દમણગંગા ડેમ તેમજ મધ્ય ગુજરાતના કડાણા અને પાનમ ડેમ પોતાની પૂર્ણ ક્ષમતા નજીક પહોંચી જતા ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. અનેક નાના મોટા ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 55% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78%, જ્યારે કચ્છ ઝોનમાં 19% વરસાદ થયો છે. સતત વરસી રહેલા આ વરસાદે એક તરફ સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પાડી છે, ત્યાં બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર લાવી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ખરીફ વાવેતર ક્ષેત્રના 69% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. સમાચાર દર્પણ માટે હું પ્રવેશ અડિયેચા.
2: શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ દિવસ પર કારગિલના વીરોને નમન કર્યું હતું અને કહ્યું હતું કે દેશ માટે તેમનું બલિદાન ક્યારેય ભૂલી ના શકાય. આ વખતે આકાશવાણી પરથી પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમમાં સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું,
4: આજ કારગિલ વિજય દિવસ હૈ. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
2: શ્રી મોદી હંમેશા દેશી ચીજ વસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોના મોટા પુરસ્કર્તા રહ્યા છે. આ વખતે મન કી બાત કાર્યક્રમમાં પણ શ્રી મોદીએ નાગરિકોને ખાદીનો મહત્તમ ઉપયોગ કરવા હાકલ કરી છે.
4: हम सभी जानते हैं कि खादी महात्मा गांधी को बहुत प्रिय थी. बीते कुछ वर्षों में खादी काफी लोकप्रिय हुई है. पिछले 12 वर्षों में इसकी बिक्री 6 गुना बढ़ी है. बिक्री का यह आंकड़ा अब 8,000 करोड़ रुपए के करीब पहुंच चुका है. मेरा आप सभी से आग्रह है कि आने वाले त्योहार में खादी का कोई न कोई, हैंडलूम का कोई न कोई, हैंडीक्राफ्ट का कोई न कोई प्रोडक्ट जरूर खरीदे. हथकरघे से बना हर परिधान किसी न किसी क्षेत्र, समुदाय और इससे जुड़े असंख्य लोगों की कहानी को सामने लाता है. ये वो लोग हैं जो गर्व के साथ भारत की सांस्कृतिक विरासत को संजोने में जुटे हैं. आज के दिन मेरा आग्रह है कि हम हस्तकला को प्रोत्साहित कर अपने बुनकर साथियों का सम्मान करें. आइए हम वोकल फॉर लोकल की भावना को और सशक्त करें.
2: આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાજ્યની પર્યાવરણને લગતી 2 મહત્વપૂર્ણ ઘટનાઓને પણ બિરદાવી છે. અમદાવાદમાં થયેલા વિક્રમી વૃક્ષારોપણના પ્રાસંગિક કાર્યોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાન થકી લોકો પોતાની પ્રકૃતિ પ્રત્યેની સાચી જવાબદારી નિભાવી રહ્યા છે.
4: मेरे प्यारे देशवासियों, आज देशभर में एक पेड़ माँ के नाम अभियान के माध्यम से लोग प्रकृति के प्रति अपना दायित्व निभा रहे हैं. जब समाज इस भावना से जुड़ता है तो बहुत सुंदर और प्रेरक उदाहरण सामने आते हैं। साथियों, अहमदाबाद में जन भागीदारी की अद्भुत शक्ति दिखाई दी है। भाड़ज क्षेत्र में एक घंटे के भीतर 3.5 लाख से अधिक पौधे रोपे गए।

0: संरक्षण और पुनर्स्थापन के प्रयासों का परिणाम है। हॉर्नबिल को जंगलों का किसान कहा जाता है। ये फल खाते हैं और बीजों को दूर दूर तक पहुंचाते हैं। उन्हीं बीजों से जंगल में नए पेड़ उगते हैं। इस तरह एक पक्षी जंगल को फिर से हरा भरा बनाने में मदद करता है। मैं आप सभी से कहूंगा, हम सभी अपने जीवन के किसी विशेष अवसर को प्रकृति से जरूर जोड़ें। एक पेड़ माँ के नाम लगाएं। आज का लगाया एक छोटा सा पौधा आने वाली पीढ़ियों के लिए हरियाली, स्वच्छ हवा और सुंदर भविष्य की विरासत बन सकता है।
1: શ્રોતા મિત્રો, આપણા ગુજરાતને પ્રકૃતિની પુષ્કળ ભેટમય છે. દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો પણ આપણા ત્યાં છે. તો આપણા જહાજ નિર્માણ ઉદ્યોગને નવી દિશા અને નવી ચેતના આપવા માટે સરકારે તાજેતરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી જાહેર કરી છે. આ સંદર્ભમાં પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને પણ ભારત સરકારની મંજૂરી મળી છે, જ્યાં આગામી સમયમાં 27,000 કરોડથી વધુ રૂપિયાનું એક જંગી રોકાણ થવાની સંભાવના છે. આ મહત્વપૂર્ણ નીતિ વિશે વધુ માહિતી આપી છે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા.
2: ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો 2200 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને 42% જેટલો હિસ્સો આપણો જે મેરીટાઈમ લોજિસ્ટિક છે એમાં હિસ્સો ધરાવીએ છીએ. એને પણ ખૂબ મોટો ભેદ મળવાનો છે. જે પોરબંદર પાસે ઉછડી પાસે મેગા શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી અને આ મંજૂરીથી પોરબંદરની અંદર વિકાસના નવા આયામો ઉભો થવાનો છે. લગભગ 3300 કરોડ જેટલી જે જમીન સહિતની મેરીટાઈમ ફેસિલિટી ત્યાં ઉભી થશે, જેના ઉપર બહારના શિપ બિલ્ડરો આવી અને પોતાનું મૂડી રોકાણ વૃદ્ધિ કરવા. આ રીતે 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઉભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડી રોકાણ કરવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડી રોકાણ કરવાના છે. એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડી રોકાણ આ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે અને એને કારણે ગુજરાતને એ વિશ્વના શિપ બિલ્ડિંગના નકશાની અંદર સ્થાન મળશે અને સાથે સાથે પોરબંદર અને આસપાસના જે વિસ્તારો છે એ વિકાસની હરણફાળ પડશે. માત્ર શિપ બિલ્ડિંગ થશે એટલું જ નહીં, એને કારણે સ્થાનિક હજારો યુવાનો ટેકનિશિયનો એને રોજગારી મળવાની છે અને શિપ બિલ્ડિંગ આધારિત જે MSME નાના જે ઉદ્યોગો છે એનો પણ ત્યાં મોટો વિકાસ થવાનો છે.
1: ટેકનોલોજીના આ યુગમાં જેમ જેમ વિકાસના દ્વાર ખુલ્યા છે તેમ સાયબર અપરાધોની પણ ચિંતાઓ વધી રહી છે. દિવસે દિવસે સાયબર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નાગરિકો માટે સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે તાત્કાલિક શું પગલાં લેવા અને હવે સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી સાયબર ફિનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવતર સેવા અંગે માહિતી આપી રહ્યા છે IGP બિપિન અહિરે.
3: આપણે ઓનલાઈન 0E FIR સાયબર ફ્રોડ રિલેટેડ આપણે લોન્ચ કર્યું છે. એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને ઓનલાઈન FIR નો લોન્ચિંગ થયું છે. એમાં સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે અને FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઈન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે FIRનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એક્ચ્યુઅલ FIRમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે અને એ અનુસંધાને DG સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી છે.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં વાત કરીએ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતે કરેલી અદ્ભુત વૈશ્વિક સિદ્ધિની. ભાવનગરની અગ્રણી સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CSMCRIના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાયરિંગ ગ્લોબલ રજિસ્ટ્રી 2025 દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દુનિયાના ટોચના 5 સંશોધકોમાં સ્થાન મેળવીને આ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. આ સંસ્થાની આ ગૌરવવંતી

0: સિદ્ધિ વિશે સાંભળીએ એક ખાસ અહેવાલ.
1: ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI એ વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સફળતા મેળવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાઈરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનનું ઉચ્ચ સ્તર દર્શાવે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ડોક્ટર અરૂપ ઘોષ.
2: હાલ હિ મેં અભી હમકો એક બહોત બડી ઉપલબ્ધિ હાસિલ હુઈ હૈ જિસમે કી એક સાઈ રેન્ક ગ્લોબલ નામ કી એક સંસ્થા હૈ વર્લ્ડ કી સંસ્થા જો કી વિશ્વભર કે સાયન્ટિસ્ટો કા જો સાયન્સ કા જો પબ્લિકેશન હૈ વો દેખતી હૈ ઓર उन्होंने जो रिजल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है. तो ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है.
1: CSMCRI દરિયાઈ વિજ્ઞાન, મીઠું અને રસાયણ ખારા પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજી તેમજ મરીન બાયોટેકનોલોજી ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા છે. અહીં થઈ રહેલા પ્રયોગો સામાન્ય નાગરિકોની આજીવિકા અને આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને દરિયાઈ વનસ્પતિ એટલે કે સીવીડની ખેતી પર થતું સંશોધન દરિયાકાંઠાના માછીમારો માટે કમાણીની નવી તકો ઉભી કરી રહ્યું છે. આરોગ્ય અને નવી ટેકનોલોજી આધારિત આ પ્રયોગો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ડોક્ટર કાંતિ ભૂષણ પાંડે.
3: હેલ્થ ઓર મેડિસિન સેક્ટર એક એસા હૈ કે વો દેશ કી ગ્રોથ ઓર ઇકોનોમી મે બહુત હી ઉલ્લેખનીય યોગદાન દેતા હૈ. તો હમ લોગો કે CSMCRI કા જો રિસર્ચ હૈ યે ભારત કે જો એક વિઝન હૈ વિકસિત ભારત 2047 મે વો નિશ્ચિત રૂપ મે યોગદાન દેગા.
1: વૈશ્વિક મંચ પર મળેલી આ મોટી ઓળખ એ વાતનો પુરાવો છે કે ગુજરાત આજે વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશનનું એક મજબૂત કેન્દ્ર બન્યું છે. સંસ્થાની આ અદભુત સફળતા ભારતના રિસર્ચ ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવીને વર્લ્ડ ક્લાસ વિજ્ઞાનના જોરે દેશના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે.
0: શ્રોતા મિત્રો, આ સાથે સમગ્ર અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચારોને આવરી લેતો સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.
4: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन, आज के फनकार. ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पल.